નમસ્કાર શ્રોતાઓ, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. આજે શનિવાર અને તારીખ 6 જૂન 2026, શક સંવત 1948. શ્રોતાઓ, અત્યારે સમય સવારના 6 થવા જઈ રહ્યા છે, તો આ સાથે જ અમારી આજની પ્રસારણ સભાનો પ્રારંભ કરીએ. થોડી જ વારમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચારની સાથે.

શ્રોતા, ભજનોના કાર્યક્રમ ભવસાગરના મોતીની આ પ્રથમ પ્રસ્તુતિ સાંભળીશું. સતીશ દેહરાના અવાજમાં ગવાયેલ આ ભજન.

શ્રોતાઓ, કમલેશ બારોટ અને સાથીઓના અવાજમાં આ ભજન આપ સાંભળી રહ્યા હતા. આપ સાંભળી રહ્યા છો ભજનોનો કાર્યક્રમ ભવસાગરના મોતી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. શ્રોતાઓ, કાર્યક્રમની હવે પછીની આ પ્રસ્તુતિ સાંભળીશું.

શ્રોતાઓ, આ અંતિમ ભજનની સાથે જ આજનો ભજનોનો કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું FM બેન્ડ 102.2 MHz પર. ને હવે થોડીક ક્ષણોમાં આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળશો શ્રી રામચરિત માનસનું ગાન.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થયો છે શ્રી રામચરિતમાનસ ગાનનો.

શ્રોતો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસનું ગાન, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સમય અત્યારે 6:45 થઈ રહી છે. સાંભળીશું એક વિચાર.

શ્રોતાઓ, આજનો મારો વિષય છે શહેરી જીવનની સમસ્યાઓ. આપણે સૌ જાણી રહ્યા છીએ કે ભારતના ગામડાઓ તૂટી રહ્યા છે અને શહેરોની ગીચ વસ્તીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અને આવી સ્થિતિ માટે કેટલાક સંજોગો અને ગામડાના લોકોની શહેરી જીવન પ્રત્યેની ગેલછા પણ ઘણી જ જવાબદાર છે. આપણા નિરંજન ભગત કવિશ્રી, એમનું એક પંક્તિ છે કે ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. શહેરોના ભવ્ય અને ગગનચુંબી મકાનો, આધુનિક અને વિશાળ હોસ્પિટલો, આલિશાન બંગલાઓ, રાજમાર્ગો, રંગબેરંગી વાહનોની ચમકદમક, ઓફિસો, સિનેમાગૃહો, બેંકો, શિક્ષણ સંસ્થાઓ અને બગીચાઓ, અદ્યતન હોટલો, સમૃદ્ધ ગ્રંથાલયો, ભવ્ય મંદિરો, ઐતિહાસિક ઇમારતો વગેરે માણસના ગામડામાં શહેરનું આકર્ષણ જગાડવા માટે ઘણા જ પૂરતા છે. શહેરમાં સુખ સગવડના અને મશકના અનેક સાધનો સરળતાથી મળી રહે છે. મોટા મોટા બજારો અને અદ્યતન દુકાનોમાં જે જોઈએ

તે આપણને મળી જાય છે. વાહન વ્યવહાર માટે અનેક સાધનો પણ જ્યાં જોઈએ ત્યાં અને જ્યારે જોઈએ ત્યારે સહેલાઈથી મળી રહે છે. પણ કહેવાય છે ને કે ચડકે એટલું સોનું નહીં, એ કહેવત શહેરોને ખાસ લાગુ પડે છે. અહીંયા થોડા ધનાઢ્ય અને ઉચ્ચ વર્ગના લોકો જ વૈભવી જીવન જીવી રહ્યા છે, જ્યારે સામાન્ય અને મધ્યમ પરિવારના લોકોનું સ્તર તો હાડમારીઓની વચ્ચે, મુશ્કેલીઓની વચ્ચે જ ભરેલું હોય છે. શહેરીજનો યથાર્થ જ કહેવાય છે કે શહેરમાં તમને રોટલો કદાચ સહેલાઈથી મળી જાય પણ ઓટલો ન મળે, કારણ કે શહેરની મોંઘવારી અને ગામડાનું સાદું જીવન બંનેમાં ઘણો ફરક છે. હા, કામ મળશે એટલે કે રોટલો મળશે, પણ ઓટલો એટલે કે રહેવાની વ્યવસ્થા નહીં મળે, અને મળશે તો કદાચ એટલી મોંઘી હશે કે જેટલું કમાઈએ એટલું એમાં જ જતું રહે. અનેક લોકો ગીચ ચાલીઓ અને પોળોમાં કે ગંદી ઝૂંપડીઓમાં પણ રહેતા જ હોય છે આ સમયમાં, અને ઘણા જ અસંખ્ય ગરીબ માણસો તેમનું આખું જીવન ફૂટપાથ પર જ વિતાવે છે. શહેરોમાં વાહનોનો ધુમાડા અને ઘોંઘાટ અને મિલો કે કારખાનાઓના ધુમાડાઓ અને હવાનું અને અવાજનું પ્રદૂષણ, કેમિકલ્સના કારખાનાઓ હજારો ગેલન દૂષિત પાણી રોજ નદીઓમાં ઠાલવે, આથી શહેરોમાં શુદ્ધ પાણી, ચોખ્ખા ઘી, દૂધ કે શાકભાજી કે ખાવા પીવાની ચીજો મળવાની મુશ્કેલ છે. અરે, ખાવા પીવાની શુદ્ધ ચીજો જ શું, શુદ્ધ વાતાવરણ પણ મળવું ખૂબ મુશ્કેલ છે. અને અવાજ પ્રદૂષણ કહો, વાયુ પ્રદૂષણ કહો, પાણી પ્રદૂષણ કહો, બધું જ અહીંયા શહેરી જીવનમાં સામાન્ય માણસો રોજે રોજ સહન કરતા હોય છે. અને એથી જ તો શહેરમાં વસતા માનવીઓ છે ને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ડિપ્રેશન આવા તો કેટલાય જાત જાતના રોગોનો ભોગ બનેલા હોય છે. જોવા જઈએ તો ગામડામાં બાળકોને ખુલ્લું આકાશ મળી રહે છે, ખુલ્લી ધરતી, મેદાનો મળી રહે છે. જ્યારે વહેલી સવારે કામ ધંધા માટે નીકળેલા માણસો મોડી સાંજે ઘરે ફરે, પણ એ પોતાના પરિવાર માટે સમય ફાળવી શકતા નથી, અને મોંઘવારીના ચક્કરમાં પીસાતા ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની સ્થિતિ ખૂબ જ દયાજનક છે. શહેરમાં સામાન્ય માનવી માનસિક તાણ, લઘુતા ગ્રંથિ અને હતાશામાં જીવતો હોય છે. આથી જ કહેવાયું છે ને કે ગામડાનું જીવન ભલે અતિશય આધુનિક સુખ સગવડો સાથે ભરેલું ના હોય, પરંતુ એ માનસિક શાંતિ તો અર્પે આપે જ છે. જ્યારે શહેરી જીવનમાં તો સતત માણસ માનસિક તણાવ સાથે જ જીવતો હોય છે, એટલે જે ગામડાના લોકોની જે શહેરી જીવન તરફની જે ઘેલછા છે, એ ઘેલછા વિનાશના માર્ગે જ દોરે છે એમને. કારણ કે શહેરી જીવન કેટલી સમસ્યાઓ સાથે સર્જાયેલું હોય છે.

શ્રોતાઓ, 6:50 થઈ રહી છે. આ સમય છે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો પર નજર કરવાનો. કાર્યક્રમ રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, બરાબર 7 હિન્દીમાં સમાચાર, 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. અને પ્રાદેશિક સમાચાર આપ સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી 7:10.

બરાબર 8 વાગે સમાચાર પ્રભાતનો હિન્દી અંગ, મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજીમાં 8 વાગે 15 મિનિટે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું.

શ્રોતાઓ, સવારે 7:20 ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના આપ માણી શકશો. 7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળશો.

श्रोता दोस्तों, 8:30 हिंदी फिल्म संगीतनो कार्यक्रम ચિત્રલોક આપ માણી શકશો. 9:15 વેદ ભારતીના કાર્યક્રમનું સહપ્રસારણ કરીશું. 10:00 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો ને આજના કાર્યક્રમમાં આપ સાંભળશો જ્ઞાન ફિલ્મના ગીતો. શ્રોતાઓ, 10:30 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું સહપ્રસારણ કરીશું. 1:00 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આપ માણી શકશો. 5:30 યુવાણી કાર્યક્રમમાં આપ સાંભળશો, જેમાં આજનો વિષય છે મહાસાગરોનું મહત્વ, જેના પ્રવક્તા છે રોશની વરિયા.

0: શ્રોતાઓ સાંજના બરાબર 6 વાગે કિસાનવાણી કાર્યક્રમ આપ સાંભળશો. 6:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી શકશો. 7:10 આકાશવાણીના દિલ્હી કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો. સાત વાગે 50 મિનિટે ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 8 વાગે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું સહપ્રસારણ કરીશું. રાત્રિના 9:15થી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આપ માણી શકશો. રાત્રિના 11:00 હિન્દીમાં સમાચાર, અંગ્રેજીમાં સમાચાર 11:05 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળશો. અને શ્રોતાઓ, મારી આજની આ પ્રસારણ સભાનું સમાપન થશે રાત્રિના 11:10. તો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા. ને હવે થોડી જ વારમાં સંસ્કૃતમાં સમાચાર, ત્યારબાદ હિન્દીમાં સમાચાર, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી, અને પ્રાદેશિક સમાચાર 7:10 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું.
1: રૂપ્યક પરિમિતાનાં વિવિધ વિકાસ પરિયોજનાનાં ઉદ્ઘાટનં શિલાન્યાસં ચ વિહિતવાન. અવધેયાસ્પદં વર્તતે યત એતાભિઃ પરિયોજનાભિઃ ક્ષેત્રસ્ય વિકાસઃ, આજીવિકા નિર્માણાનિ તથા જનસુવિધાનાં વૃદ્ધયઃ ચ ભવિષ્યંતિ. CBSE इति केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा अंक सत्यापनार्थं सहैव पुनर्मूल्यांकनार्थं आवेदन प्रस्तुतेः अंतिमा तिथिः जून मासस्य 7 दिनांक पर्यन्तं वर्धिता. सामाजिक अंतर्जालीय पटले एकेन संदेशेन परिषदा प्रख्यापितं यत् छात्राः इदानीं रविवासरस्य मध्य रात्रिं यावत् स्व आवेदनानि प्रस्तोतुं शक्नुवन्ति. CBSE परिषदा प्रोदीरितं यत् छात्रहितं मनसि निधाय आवेदनप्रक्रियां पूरयितुं छात्रेभ्यः अतिरिक्तसमयप्रदानाय एषः निर्णयः स्वीकृतः. एतस्मात् पूर्वम् आवेदनस्य अन्तिमा तिथिः अस्य मासस्य 6 दिनांकं यावदासीत्. परिषदा सर्वेभ्यः योग्य छात्रेभ्यः परामृष्टं यत् ते निर्धारितसमये एव स्व आवेदनप्रक्रियां सम्पादयन्तु. केन्द्रीय पेट्रोलियम तथा प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी अघोषयत यत अंडमान द्वीप समूहस्य पूर्व समुद्रीय तटात प्रायः 15 किलोमीटर दूरे श्री विजयपुरम त्रिक्षेत्रे प्राकृतिक गैस भंडारः अन्विष्टः. एकस्मिन् सामाजिक अंतर्जालीय पटले एकेन संदेशेन श्री पुरी प्रख्यापितवान् यत् एतत् अन्वेषणम् अंडमान समुद्रस्य विशाल ऊर्जा क्षमतां पुनः प्रमाणीकरोति. सहैव अस्मिन् क्षेत्रे प्रचल्यमानस्य गवेषणाभियानस्य एकाम

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા, પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
1: वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है.
0: તેમણે કહ્યું, દમણની પરિયોજનાઓ ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પણ પૂરી પાડશે.
1: आज भी यहाँ कनेक्टिविटी, हेल्थ, एजुकेशन, टूरिज्म और अर्बन इंफ्रास्ट्रक्चर, इनसे जुड़ी अनेक परियोजनाओं का उद्घाटन और शिलान्यास हुआ है. विकास के ये काम दमण और पूरी यूनियन टेरिटरी के लिए यहाँ के लोगों के जीवन को आसान बनाएंगे. इनसे युवाओं के लिए नए अवसर तैयार होंगे.
0: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે.

0: કાલે શહેરની વિવિધ હોટલોમાં હાથ ધરાયેલા ઓચિંતા નિરીક્ષણ અભિયાન દરમિયાન ફાયર સેફટી નિયમોના પાલન અંગે ચકાસણી હાથ ધરવામાં આવી. નિરીક્ષણ દરમિયાન વિવિધ પ્રકારની ખામીઓ અને નિયમભંગને લઈને 37 હોટલોને નોટિસ આપવામાં આવી. તપાસ દરમિયાન સૌથી વધુ 12 નોટિસ સાઉથ ઝોનમાં આપવામાં આવી છે. આ દરમિયાન ફાયર સેફટી સંબંધિત નિયમોનું પાલન થાય તે માટે હોટલોના ફાયર ફાઇટિંગ સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસીની સ્થિતિ તથા અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. આગામી 5 દિવસ આ ઝુંબેશ યથાવત રહેશે. કચ્છ બોર્ડર રેન્જમાં હવે મોરબીનો સમાવેશ કરાયો છે, ત્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા ગઈકાલે મોરબી પહોંચ્યા હતા. તેમણે એક વિશેષ બેઠક કરી છેલ્લા 6 મહિનામાં થયેલા ગુનાઓની સમીક્ષા કરી. બેઠક બાદ શ્રી કોરડિયાએ પ્રતિક્રિયા આપી.
1: કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે. અને ખાસ તો હું કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય,
0: રાજ્યભરમાં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉર્જા તથા કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ એક પીડ માકે નામ અભિયાન હેઠળ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે અમરેલીના 25 ગામડામાં 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો. મહેસાણા જિલ્લામાં વન વિભાગ દ્વારા 1,300 રોપાનું વાવેતર અને 2,850 રોપાનું વિતરણ કરાયું. અમરેલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા બીજ મેળામાં 100થી વધુ દુર્લભ પ્રજાતિઓના બીજનું પ્રદર્શન યોજાયું. ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કર્યું. પંચમહાલના ગોધરામાં બરોડા બેંક દ્વારા 1,100 રોપાનું વિતરણ કરવામાં આવ્યું. તો પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ, રોપા વિતરણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લીના મોડાસામાં પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યનું જતન અને પાણી અને જમીન સંરક્ષણ સહિતની બાબતો અંગે લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાટણ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાર્ષિક 28,932 મેટ્રિક ટન કાર્બન શોષી પર્યાવરણ સંરક્ષણમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં અમદાવાદની એક્સેલ એન્વાયરોટેક એજન્સી દ્વારા વર્ષ 2024-25 માટે હાથ ધરવામાં આવેલા ગ્રીન કેમ્પસ ઓડિટના સત્તાવાર અહેવાલમાં યુનિવર્સિટીની આ સિદ્ધિ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના પટાંગણમાં વૃક્ષોની કુલ 66 પ્રજાતિઓ અને આશરે 4,800 જેટલા પરિપક્વ વૃક્ષો ઉછરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા ગઈકાલે ગાંધીનગર સ્થિત ગુજકોસ્ટ કચેરી ખાતે બાલ ઉર્જા રક્ષક દલ બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી, જે આ વર્ષની વૈશ્વિક થીમ પ્રકૃતિથી પ્રેરિત ક્લાઇમેટ માટે આપણા ભવિષ્ય માટેને અનુરૂપ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાના સફળ અમલીકરણ બાદ 11 જિલ્લાઓની 270 શાળાઓને જોડવામાં આવી અને 1,07,000થી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ મેળવવામાં સફળતા મળી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના મુખ્ય લેખા નિયંત્રક ધ્રુવકુમાર સિંહે અને અપર સચિવ તથા નાણાં સલાહકાર દીપક નારાયણે અમદાવાદ આકાશવાણીની મુલાકાત લીધી. આગામી 8 જૂને આકાશવાણીના 90 વર્ષ પૂરા થવાના અવસરે શ્રી ધ્રુવકુમાર સિંહે શુભેચ્છા પાઠવી હતી.
2: આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાળી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. બહુજન હિતાય, બહુજન સુખાય કે અપને સૂત્ર પર આકાશવાણી સદૈવ અગ્રસર રહે, યહી શુભકામના હૈ.
0: નાણાં સલાહકાર દીપક નારાયણે જણાવ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા આકાશવાણી કાર્યરત છે.
3: 8 जून को आकाशवाणी के 90 वर्ष पूरे होने के उपलक्ष्य में मैं आप सबको हार्दिक बधाई देना चाहूंगा. भारत का लोक सेवा प्रसारक होने के नाते आकाशवाणी पिछले 9 दशकों से जनता का ज्ञानवर्धन और मनोरंजन करने के साथ साथ संकट समय का साथी भी रहा है. आकाशवाणी अहमदाबाद 1949 से जनता के साथ, जनता के लिए काम कर रहा है. उच्च कोटि के कार्यक्रमों का निर्माण करने के साथ ही समय समय पर नवीनतम समाचारों का प्रसारण यहाँ किया गया है.
0: રાજકોટના ગોંડલ તાલુકામાં શેમડા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. શેમડા ગામની સીમમાં આવેલ તળાવમાં શ્રમિક પરિવાર

0: ના બાળકો રમી રહ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી, જેમાં ત્રણ બાળકો ડૂબી જવાથી મોત નિપજ્યા હતા, જ્યારે એક બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાતા તેનો બચાવ થયો હતો. અને એક બનાવમાં જામનગરમાં વોટર પાર્કમાં ડૂબી જવાથી એક બાળકનું મોત થયું હતું. રાજ્યમાં આગામી 5 દિવસ વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, સાથે કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું કે કેરળમાં પહોંચી ચૂકેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગામી 2-3 દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના છે.
1: 5 થી લેકર 10 જૂન તક અધિકતમ તાપમાન હૈ, ઇસમાં કોઈ બડા બદલાવ નહીં રહેગા અગલે 7 દિન તક. કોસ્ટલ ક્ષેત્રમાં અભી જો પવન કા દિશા હૈ, દક્ષિણ પશ્ચિમ મેં લે, દક્ષિણ પશ્ચિમ દિશા સે પવન ચલ રહી હૈ, સ્પીડ હૈ 15 થી 20 નોટ. મેઘ ગર્જના કે સાથ બિજલી ગિરને કા ભી સંભાવના રહેગી. 15 જૂન ગુજરાતમાં ઓનસેટ કા નોર્મલ વર્ષો, અગલે 2-3 દિનમાં મોનસૂન કા આગે બઢને કા સ્થિતિ બની રહેગા.
0: અમદાવાદના એકા એરેના ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સિનિયર કેટેગરીમાં પશ્ચિમ બંગાળના અભય બર્મન અને ઋતુ મંડલે પરંપરાગત યોગાસનમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સિનિયર એ મહિલા કેટેગરીમાં ઋતુ ઠાકુરે, જ્યારે સિનિયર બી પુરૂષ કેટેગરીમાં રોશન થાપાએ સુવર્ણચંદ્રક જીત્યો, તો સિનિયર બી કેટેગરી મહિલામાં જ્યોતિ દેવકરે સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો, તો બીજી તરફ સિનિયર એ પુરૂષ શ્રેણીમાં સુમીર ગ્વાનવાલીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર શ્રોતાઓ, આકાશવાણીનો આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 7:20 થઈ રહી છે. માણીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. શ્રોતાઓ, આરાધના કાર્યક્રમની આ પ્રથમ પ્રસ્તુતિ સાંભળીએ લતા મંગેશકરના અવાજમાં ગવાયેલ આ ધૂન.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતાઓ, હરિહરનના અવાજમાં શ્રી રામબાણનું પઠન આપ સાંભળી રહ્યા હતા પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: કરીએ છીએ. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. ને હવે થોડી ક્ષણોમાં 7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 8 વાગે સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજીમાં 8:15 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું.
1: દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદાએ ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
2: દુનિયા સંકટોમાં ગીરી હુઈ હૈ. સારી દુનિયા કી અર્થવ્યવસ્થા સવાલ યે નિશાનો કે નીચે દબી પડી હૈ. વૈશ્વિક સંકટ કે ઇસ બુરે સે બુરે દોર મેં ભી 140 કરોડ દેશવાસીઓ કે સામૂહિક પ્રયાસો સે ભારત ખુદ કો સંભાળ તો પા હી રહા હૈ, લેકિન સાથ સાથ સબસે આગે રહેને મેં ભી ઉસકે પ્રયાસ સફળ હોતે જા રહે હૈ.
1: તેમણે કહ્યું, દમણમાં પ્રારંભ થઈ રહેલી આ પરિયોજનાઓ ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પણ પૂરી પાડશે.
2: યહાં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. વિકાસ કે યે કામ દમણ ઓર પૂરી યુનિયન ટેરિટરી કે લીએ યહાં કે લોગો કે જીવન કો આસાન બનાયેંગે. ઇનસે યુવાઓ કે લીએ નયે અવસર તૈયાર હોંગે.
1: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 9,42,000થી વધુ ખેડૂતો ખેત બચાવો અભિયાનમાં જોડાયા છે. સંતુલિત ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા અભિયાન હવે એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 17,800થી વધુ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ આશરે 7 લાખ ખેડૂતોને પણ મળ્યો છે. 3,700થી વધુ તાલીમ કાર્યક્રમો દ્વારા 1,50,000થી વધુ સહભાગીઓને સંતુલિત ખાતરના ઉપયોગ, માટી આરોગ્ય વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતી પણ પૂરી પાડવામાં આવી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષો વેપાર, રોકાણ, જોડાણ, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી ખાનલ હાલમાં ભારતની 3 દિવસની મુલાકાતે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નિવેદનોનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને તેને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતે જણાવ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે યુએન સુરક્ષા પરિષદ યુએનએસસીના તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે અને તેણે તેની જવાબદારીઓનું ધ્યાન પણ રાખવું જોઈએ. ભારતના સ્થાયી પ્રતિનિધિ પી હરીશે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી સબમિટ કરવાનો સમય આવતીકાલ સુધી લંબાવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હવે રવિવાર મધ્યરાત્રિ સુધી તેમની અરજીઓ સબમિટ કરી શકે છે. સીબીએસઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં તેમને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અરજી

0: સબમિટ કરવાની અંતિમ તારીખ હતી. સીબીએસઈએ તમામ પાત્ર વિદ્યાર્થીઓને વિસ્તૃત સમયમર્યાદાની નોંધ લેવા અને નિર્ધારિત સમયમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક ચેનલ EIR News_ABID ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર જેલેન્સ્કી સાથે રૂબરૂ વાતચીતના પ્રસ્તાવને નકારી કાઢતા જણાવ્યું કે હાલમાં આવી મુલાકાતનો કોઈ અર્થ નથી. પુતિને ગઈકાલે સેન્ટ પીટર્સબર્ગમાં રશિયાના મુખ્ય આર્થિક મંચ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તાજેતરમાં જેલેન્સ્કી એક પત્ર દ્વારા બંને નેતાઓ વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે રૂબરૂ મુલાકાતની અપીલ કરી હતી. જેલેન્સ્કીએ જવાબ આપતા કહ્યું કે પુતિનના તેમના પ્રસ્તાવને નકારવાથી જણાય છે કે રશિયા યુદ્ધનો અંત લાવવાની ઇચ્છા નથી ધરાવતું. અમેરિકન દળોએ હોર્મુઝની સામુદ્રધુની નજીક ઈરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થાપનો પર હુમલો કર્યો છે. આ હુમલો પ્રાદેશિક દરિયાઈ વાહન વ્યવહારને નિશાન બનાવતા ઈરાનના 4 ડ્રોનને તોડી પાડ્યા બાદ કરવામાં આવ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે ભવિષ્યના હુમલાઓ સામે બચાવ કરવા માટે તેમણે ગોરુક અને કેશ્મ ટાપુ પર આવેલા ઈરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થળો પર હુમલો કર્યો હતો. યુએન અને સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરેસ દ્વારા ભારતીય શાંતિદૂત મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક સમાનતા સમર્થક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળમાં ભારતીય બટાલિયનમાં ફરજ બજાવતા મેજર બરાકને સંયુક્ત રાષ્ટ્ર શાંતિદૂતોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મ પુરસ્કારો 2027 માટે નામાંકન માટે ઓનલાઈન અરજીઓ આગામી મહિનાની 31મી તારીખ સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર મોકલી આપવાની રહેશે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે પદ્મ પુરસ્કારો માટે અરજીઓ અને ભલામણો મોકલવાની પ્રક્રિયા 15 માર્ચથી શરૂ થઈ હતી. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં પદ્મ પુરસ્કારોમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, તબીબી, સમાજસેવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જનસંપર્ક, સિવિલ સર્વિસ તેમજ વેપાર અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રો અને વિષયોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ તથા સેવા માટે આપવામાં આવે છે. ચેસમાં ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનદાએ ઓસ્લોમાં જર્મનીના વિન્સેન્ટન કેમર ખાતે છેલ્લા તબક્કામાં જીત મેળવીને નોર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચી દીધો છે. નોર્વે ચેસમાં બીજી વખત ભાગ લેતા પ્રજ્ઞાનદાએ સ્પર્ધા દરમિયાન વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે 2 ક્લાસિકલ જીત મેળવી છે. આર્માગેડન 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ફિરોઝા 15.5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ડી ગુકેશ માટે આભ્યાસ નિરાશાજનક રહ્યું હતું, જ્યારે કાર્લસન અંતિમ રાઉન્ડમાં પ્રજ્ઞાનદા સામે હાર્યા બાદ 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પણ રહ્યા હતા. આજે ગોવાના મારગાવો ખાતે સાફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગે રમાશે. અગાઉ ભારતે સેમીફાઇનલમાં ભૂટાનને 1-0 હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું હતું. અત્યારે ભારતે અત્યાર સુધીમાં 5 વખત આ ટાઇટલ જીતી લીધું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત અને દમણની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ભારતના વિકાસનો મંત્ર પ્રકૃતિ સાથે પ્રગતિ, ઇકોનોમી સાથે ઇકોલોજી. નો ગુજરાત સમય લખે છે, 7.7% વૃદ્ધિ અર્થતંત્રના મજબૂત પાયાનો પુરાવો, પીએમ મોદી. સંદેશની હેડલાઇન છે, કોંગ્રેસ શાસિત રાજ્યો મુશ્કેલીમાં, વડાપ્રધાન મોદીના ચાપકા. આ ઉપરાંત સરકારી બોન્ડમાં વિદેશી રોકાણ પરનો કેપિટલ ગેઇન્સ ટેક્સ નાબૂદ, ભારત મુદ્દે રશિયા અમેરિકા સામસામે અને મણિપુરમાં ફરી હિંસા સહિતના સમાચારો વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક પાને આઈટીઈમાં વધુ 4,244 બાળકોના પ્રવેશ, આ સમાચારને ગુજરાત સમાચારે આવરી લીધા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ જેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યું. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદાએ ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા દોસ્તો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું ગોધરા કેન્દ્ર ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર. સમય અત્યારે સવારના 8:30 થઈ રહી છે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક માણીશું. શ્રોતાઓ, આજના ચિત્રલોક કાર્યક્રમમાં આપની સાથે હું છું આપની રેડિયો દોસ્ત રમ્યતા વ્યાસને. આપ સૌ શ્રોતાઓને મારા નમસ્કાર. તો શ્રોતાઓ, કાર્યક્રમની આ પ્રથમ પ્રસ્તુતિ સાંભળીએ. કિશોર કુમાર અને સાથીઓના અવાજમાં ગવાયેલ ડોન ફિલ્મનું આ ગીત.
1: અરે ભંગ કા રંગ જમા હો ચકાચક, फिर लो पान चबाए. आहा, अरे

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.

તો એસપી બાલાસુબ્રમણ્યમ અને અનુરાધા પોડવાલના અવાજમાં એક દૂજે કે લીએ ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા હતા અને આ હતી અમારા આજના હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ ચિત્રલોકની અંતિમ પ્રસ્તુતિ. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે પછીનું પ્રસારણ વિવિધ ભારતીનું આપ સાંભળશો.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર શ્રોતાઓ, આપે ટ્યુન કરી છે આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. સમય અત્યારે સવારના બરાબર 10 થઈ રહ્યા છે. માણી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ માણશો જાન ફિલ્મના ગીતો. તો શ્રોતાઓ, કાર્યક્રમની આ પ્રથમ પ્રસ્તુતિ સાંભળીશું અલકા યાજ્ઞિક અને મનહર ઉદાસના અવાજમાં ગવાયેલ આ ગીત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
2: જી,
1: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ
1: સમજી ગયો.
2: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: શ્રોતાઓ, અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને સાથીઓના અવાજમાં જાન ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા હતા.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા

0: ના સૂચનો નું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતાઓ, જાન ફિલ્મના ગીતની સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે 10:30 થઈ રહી છે. તો હવે પછીનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આપ સાંભળશો.

શ્રોતા મિત્રો, આજે 6 જૂન ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણની જન્મ જયંતિ છે. તેઓ ભારતીય સિનેમાના સુપ્રસિદ્ધ ગીતકાર, કવિ અને પટકથા લેખક હતા. તેમની કલમ પાસે આડંબર વગરની સાદી અને સરળ ભાષામાં ઊંડાણભરી વાત કહેવાનો અદ્ભુત કસબ હતો. તેમણે હિન્દી ફિલ્મોમાં અસંખ્ય યાદગાર ગીતો આપ્યા છે અને લોકપ્રિય ગુજરાતી ભક્તિ ગીતો પણ તેમની રચનાઓ સાથે ગાવામાં આવે છે. તો આવો સાંભળીએ તેમણે લખેલું એક ગીત, જેના સંગીતકાર છે મદન મોહન, સ્વર છે લતા મંગેશકરનો.

હમણાં જ આપે રાજેન્દ્ર કૃષ્ણની રચના સાંભળી. લતા મંગેશકરના સ્વરમાં સંગીત હતું મદન મોહનનું અને ફિલ્મનું નામ હતું એક કલી મુસ્કાઈ. કાર્યક્રમના અંતમાં હવે

હમણાં જ આપે રાજેન્દ્ર કૃષ્ણની રચના સાંભળી. લતા મંગેશકરના સ્વરમાં સંગીત હતું મદન મોહનનું અને ફિલ્મનું નામ હતું એક કલી મુસ્કાઈ. કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ ફિલ્મ દાગનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે રૂચિકા પરાંજપે, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળી તુલસીદાસની રચના.

આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પછીનો કાર્યક્રમ આપ સાંભળી શકશો થોડી જ ક્ષણોમાં.

તો શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી મીરાબાઈની રચના, તો હવે સાંભળે મીરાબાઈની બીજી રચના રૂચિકા પરાંજપેના જ સ્વરમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે વૈશ્વિક આર્થિક કટોકટી છતાં રાષ્ટ્રએ નાણાંકીય વર્ષ 2025-26માં 7.7% મજબૂત વિકાસ નોંધાવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે સરકારી જામીનગીરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. ભારત લેટિન અમેરિકા અને કેરેબિયન વેપાર અને રોકાણ મંચ આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં આજે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. ભારતે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા. અમેરિકાના આરોગ્ય અધિકારીઓના નવા વિશ્લેષણ મુજબ મધ્ય આફ્રિકામાં ઇબોલા વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા 20,000 સુધી વધી શકે છે. આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં હાલના 58%થી વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી. ભાવનગર જિલ્લામાં 8-18 જૂન દરમિયાન રક્તપિત્ત શોધ અભિયાન હેઠળ 309 ટીમો ઘરે ઘરે જઈને સર્વે કરશે. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમના નદીના પટમાં ચોમાસાની ઋતુમાં સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે મોકડ્રીલ યોજાઈ. અને મહીસાગરના લુણાવાડા આરામપુરા ખાતે કાર ચાલકે 3 બાળકોને અડફેટે લીધા. મોડાસામાં સારવાર દરમિયાન 1 બાળકનું મોત. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા
2: પ્રસ્તુત છે. ગઈકાલ તારીખ 5મીને શુક્રવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણ ખાતેની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના વિકાસ માટેના કુલ રૂપિયા 21,000 કરોડથી પણ વધુ મૂડીરોકાણ ધરાવતા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રથમ સુરત અને ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત લીધી હતી. સુરત ખાતે આગમન બાદ વડાપ્રધાનશ્રીએ પ્રથમ આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને અનુરૂપ એવા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ભારતીય સેના માટે અત્યાધુનિક સંરક્ષણ સંસાધનોનું મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદન કરતા પરિસર તેમજ ગ્રીન એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ વડાપ્રધાનશ્રીએ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જનસભામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિકાસ અર્થે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 18,000 કરોડથી પણ વધુની ફાળવણી સાથેના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા હાજરી આપી હતી. પૂર્વ નિર્ધારિત સમય અવધિ કરતા બરાબર 1 મિનિટ પહેલા વડાપ્રધાનશ્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ પરિસરમાં પદાર્પણ કર્યા. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેઓએ સ્ટેડિયમ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. ત્યારબાદ ખીચોખીચ જન્મેદની વચ્ચે આવતા જ લોકોએ વિરાટ હર્ષોલ્લાસ સાથે તેમને વધાવ્યા. મંચસ્થ મહાનુભાવો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી ઉપરાંત વિકાસ કાર્યોથી લાભાન્વિત થનારા જિલ્લાઓના સાંસદશ્રીઓએ સ્મૃતિ પ્રતિકો, શાલ અને તુલસી છોડ અર્પણ કરી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે સ્વાગત સંબોધન કરતા અગાઉ થઈ ચૂકેલ વિકાસ કાર્યોમાં વડાપ્રધાનશ્રીના સાથ સહકારનું સ્મરણ કર્યું હતું.
3: એટલે માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું આ સુરત ઉપર ખૂબ મોટું ઋણ છે. અનેક અનેક બનાવ વખતે એમનો જે સપોર્ટ સુરતને મળ્યો છે એ તાપી નદીને સ્વચ્છ કરવા માટે માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2019માં 900 કરોડ રૂપિયા મંજૂર કરીને ઉકાઈથી સુરત સુધી તાપીને સ્વચ્છ કરવા માટે અને પ્રોજેક્ટ સમયસર પૂરો થયો. ફક્ત 1 મહિનો લેટ થયો. આવા સમયસર પ્રોજેક્ટ કરવા માટે મહાનગરપાલિકા પણ જાણીતી છે. સુરત સર એક એવું શહેર છે કે જે દુનિયામાં

0: કોઈ એવું શહેર નથી કે જેણે આવનારા 50 વર્ષ સુધીના પોપ્યુલેશન વધે એના માટે અને વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવે એના માટે જો પાણીની વ્યવસ્થા કરી હોય તો એકમાત્ર સુરત શહેર છે. અને એમાં પણ કેન્દ્ર સરકારની 600 કરોડની ગ્રાન્ટ છે, 200 કરોડ રૂપિયા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપ્યા છે અને 200 કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા 1000 કરોડનો પ્રોજેક્ટ લગભગ 2 વર્ષમાં પૂર્ણ થશે અને વિશ્વમાં સુરતનું નામ સૌથી પહેલું રહેશે કે જેણે પાણીનું આયોજન 50 વર્ષનું કર્યું છે.
1: આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે
2: આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. જનતા જનાર્દનના વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના પથદર્શક શ્રી મોદી સાહેબને આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના સક્ષમ નેતૃત્વમાં ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધ્યા છે. વિશ્વમાં હાલ જે સ્થિતિ ઉભી થઈ છે તેમાં પણ 140 કરોડ દેશવાસીઓને ભરોસો અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ. આજે વિશ્વ પર્યાવરણ દિવસની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આદરણીય વડાપ્રધાનશ્રીએ સમય કરતા 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે. જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં અલાયદ ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો. સોલાર એનર્જીના શબ્દ જ્યારે લોકો માટે અજાણ્યા હતા ત્યારે તેમણે વખતનો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો. તેમના જ વિઝનના પરિણામે કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક શરૂ થઈ રહ્યો છે અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં દેશમાં 21% સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે. 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો એમિશન કન્ટ્રી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું કમિટમેન્ટ છે. આ માટે તેમણે ક્લીન, ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી છે. ગુજરાત તેમના દિશાદર્શનમાં ગ્રીન ગ્રોથ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ બનાવવા સંકલ્પબદ્ધ છે.
1: પ્રાસંગિક ઉદ્બોધન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે
3: સાહેબે ઘરે ઘરે લોકોને વીજળી ફ્રી આપવાનું વિચાર્યું, પણ કઈ રીતે? સ્વમાન જોડે તમને સૌ લોકોને વીજળી તો મળે, પણ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં આપણું ગુજરાત દેશમાં નંબર 1 ચાલે છે ભાઈઓ. અને કાલે જ આપણે તેના એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. 5-5 એવોર્ડો આપણે ગુજરાતને મળ્યા છે. બધા કેને અમે બધા પ્રેઝન્ટેશન કરવા સાહેબ પાસે જઈએ, અનેક દિવસો મહેનત કરીએ, આપણે એમ લાગે આજે તો વચ પડી જવાનો છે, કામ બધું થઈ જવાનું છે. આપણે પ્રેઝન્ટેશન બતાડીએ પછી સાહેબ કંઈક એવું નવું લાવે કે આપણે ક્યારેય વિચાર ના આવ્યો હોય એવું. આ પીએમ સૂર્યઘર વીજળી યોજના છે ભાઈઓ, આપણા બધા માટે આપણું ભવિષ્ય ઉજ્જવલ કરવાની આ યોજના છે. સુરત મહાનગરપાલિકા સાહેબ, આ એવી મહાનગરપાલિકા છે જે ગંદુ પાણી ઉદ્યોગને રિસાયકલ કરીને વેચીને દર વર્ષે 140 કરોડ રૂપિયાની આવક કરે છે અને શહેરના નાગરિકોને બીજી સુવિધાઓ આપે છે. આજે સાહેબ મારા શહેરના સૌ નાગરિકો વતી તમને દિલથી આભાર અને અભિનંદન આપવા છે કે આ 12 વર્ષ 2014 પહેલાનું ભારત કેવું હતું એ અહીંયા બેઠેલા એક બી લોકો એવા નથી કે જેને અંદાજો નહીં હોય. સાહેબ આ 2014 થી આજ સુધી જે વ્યક્તિએ આપણા સૌ માટે પોતાની જાત ગસી લીધી હોય, રાત દિવસ એક કરીને આ દેશના વિકાસના કામ આગળ વધાર્યા હોય એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે આ દેશને 12 વર્ષ સુધી સેવા આપીને 12 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું.
1: ત્યારબાદ હાજર લોકો અને પ્રતિનિધિઓની તાળીઓના ગડગડાટ વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રિમોટનું બટન દબાવીને દક્ષિણ ગુજરાતને વિકાસના માર્ગે વધુ આગળ ધપાવવા

0: તમામ વિકાસ યોજનાઓ પ્રકલ્પોનું પ્રતિકાત્મક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સભામાં ઉપસ્થિત સર્વેને સંબોધન કરતા જણાવ્યું કે
1: સાથીઓ, મને ઘણી વાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15,000 પર્યાવરણને સમર્પિત આવા સરસ મજાના પોસ્ટર બનાવીને લોકો લાવ્યા. જે જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ને એટલે એમનું મન હવે આ પર્યાવરણની રક્ષા માટે લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે, તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ. કેમિકલ ફ્રી ખેતી, આપણા બાપદાદા જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, અને હું તો સુરતના જે જે લોકોની જ્યાં જ્યાં ખેતી હોય બધાને મારે હકથી કહેવું છે કે આટલું મારું કામ કરજો. સાથીઓ, અહીંયા બધાએ મારું સ્વાગત કર્યું, જાત જાતના સ્મૃતિ ચિહ્નો આપ્યા, ભેટ સોગાદો આપી. આના કરતા પણ અણમોલ ભેટ સુરતે મને આપી છે. આનાથી પણ અનેક મૂલ્યવાન સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1,00,000 લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું. મારે માટે આ મોટામાં મોટી સોગાત છે અને આ 1,00,000 લોકોનો અને આખાએ સુરતનો હૃદયથી આભાર માનું છું. લોકનાથ કેવો પ્રધાનમંત્રી છે, સ્વાગતમાં કચરો મળે એનો ગૌરવ કરી રહ્યો છે. કારણ મારે સ્વચ્છતા એને સંસ્કાર બનાવવાના છે. 1,00,000 લોકોનું જોડાવું એટલે સુરતના 1,00,000 પરિવારોનું જોડાવું. અને આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે. અને એના માટે સુરતના સૌ સાથીઓ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે.
0: જળવાયુ પરિવર્તન સામે થઈ રહેલા વૈશ્વિક પ્રયાસોમાં ભારતના અને ખાસ કરીને ગુજરાતમાં થયેલા પ્રયાસોનું સ્મરણ કર્યું.
1: સાથીઓ, અબ પ્રયાસ યે હૈ કે આને વાલે કઈ દશકો તક સુરત કે લીએ પીને કે પાણી કી પૂરી વ્યવસ્થા હો. ઇસકે લીએ તાપી બરાજ પ્રોજેક્ટ સ્વીકૃત કિયા ગયા હૈ. ઇસકે અલાવા વોટર મેનેજમેન્ટ ઓર વોટર ડ્રેનેજ ભી સરકાર કી બહોત બડી પ્રાથમિકતા હૈ. આજ યહાં એસે અનેક પ્રોજેક્ટ કા લોકાર્પણ હુઆ. સાથીઓ, સુરત સિર્ફ સ્વચ્છતા ઓર સર્કુલર ઇકોનોમી તક હી સીમિત નહીં હૈ, બલ્કિ ગ્રીન ગ્રોથ કે દૂસરે માધ્યમો કા ભી અભૂતપૂર્વ ગતિ થી વિસ્તાર હો રહા હૈ. અબ જૈસે ઇલેક્ટ્રિક મોબિલિટી હૈ, સુરત એસી વ્યવસ્થા બનાને મેં જુટા હૈ જહાં સડકો પર ચલને વાલી સારી બસે ઇલેક્ટ્રિક હોગી. સાથી, યહાં સુરત મેટ્રો કા ભી વિસ્તાર હો રહા હૈ. યે સારે કદમ હરિત શહેર કે રૂપ મેં સુરત કી પહેચાન કો ઓર સશક્ત કરેંગે. ઓર હા, આને વાલે સમય મેં હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગ્રીન સ્ટીલ કે ઉત્પાદન કે લીએ ભી જાના જાયેગા. યાની સ્ટીલ કે પ્રોડક્શન મેં ગ્રીન એનર્જી કા ઇસ્તેમાલ હોગા.
0: પોતાના સંબોધનને અંતે ઉર્જા સંકટ વિશે તેમાંથી પાર પડવા ભારતે આદરેલા પ્રયાસોની માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી.
1: સાથીઓ, દુનિયા અભૂતપૂર્વ ચુનૌતીઓ કે દોર સે ગુજર રહી હૈ. કુછ સમય પહેલે મેને કહા થા કે યે દશક દુનિયા કે લીએ આપદા કા દશક સિદ્ધ હો રહા હૈ. હમને બીતે સમય મેં એક કે બાદ એક વૈશ્વિક આપદાએ દેખી હૈ. પહેલે બહોત બડા કોરોના કા સંકટ આયા, ફિર જગહ જગહ યુદ્ધ શરૂ હો ગયે, ઓર અભી ઇતના બડા ઉર્જા સંકટ ઇસને પૂરી દુનિયા કો અસ્ત વ્યસ્ત કર દિયા હૈ. દુનિયા

0: दुनिया भर में पेट्रोल की कीमतों में लगातार उतार चढ़ाव हो रहा है, गैस की सप्लाई चेन ध्वस्त हो रही है, लेकिन भाइयों बहनों मुझे बहुत संतोष है कि 140 करोड़ भारतीयों के साझा प्रयासों से देश ऐसे हर संकट का मजबूती से मुकाबला कर रहा है।
1: સુરતની મુલાકાત બાદ વડાપ્રધાનશ્રીએ દમણની મુલાકાત માટે પ્રયાણ કર્યું. સુરત ખાતેની મુલાકાત બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દમણ ખાતે આવી પહોંચ્યા હતા. પ્રથમ નમો ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે દમણનું અતિભવ્ય એરપોર્ટ રિમોટ દ્વારા ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ 300થી વધુ બેડ ધરાવતી અને અત્યાધુનિક સાધનોથી સજ્જ નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું અને નમોપથથી નાઇટ માર્કેટ સુધી રોડ શો કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ જેવી કે સ્વાસ્થ્ય સેવા, પર્યટન, આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર અને કલ્યાણકારી યોજનાઓની ભેટ આપી હતી. આમ કુલ 3,850 કરોડના 60 પ્રોજેક્ટની ભેટ મળી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ મેદાનમાં સાંજે 8:05 ખીચોખીચ જન્મેદની વચ્ચે આવી પહોંચ્યા હતા. ત્યાં વિરાટ જન્મેદનીએ હર્ષોલ્લાસથી એમનું સ્વાગત કર્યું હતું. મંચ પર બિરાજેલ મહાનુભાવો દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન ડિલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ દીપિકા ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધરમબાબુ પટેલ, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ સોમનાથ દેવરે, દાદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશા ભાવસર તથા દમણ જિલ્લાના આગેવાનોએ સ્મૃતિચિહ્નો, શાલ અર્પણ કરી તથા પાઘડી પહેરાવી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વડાપ્રધાનશ્રીના કાર્યોને ગરીબોના બેલી, પરદુઃખ ભંજન અને પારસમણીની તુલના કરીને એમના કાર્યોનું સ્મરણ કર્યું હતું.
2: પ્રધાનમંત્રીશ્રીનું અહીં પધારવું એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ વિકાસ અને સપનાઓને ભવ્ય ઉત્સવ છે. એક સમક્ષ એક સક્ષમ વૈશ્વિક નેતા તરીકે વિશ્વભરમાં દેશનું ગૌરવ, પ્રતિષ્ઠા અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચાડીને તેઓ ભારતને વૈશ્વિક ઓળખ બનાવી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં આ એક બહુ મહત્વપૂર્ણ બાબત છે. આજ દિન સુધી હેડ ઓફ ગવર્નમેન્ટ તરીકે 25 વર્ષ સુધી દેશની આઝાદી પછી કોઈએ સેવાઓ આપી નથી. આનું સંપૂર્ણ શ્રેય આપના આશીર્વાદથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીને જાય છે. સતત 25 વર્ષ મિત્રો કેટલો મોટો લાંબો કાર્યકાળ છે. સરકારી નોકરી હોય તો સીએલ લઈએ, ઈએલ લઈએ, મેડિકલ લીવ લઈએ, અરે કશું ના મળે તો એલડબ્લ્યુપી કરીએ. 25 વર્ષના લગાતાર કાર્યકાળમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ક્યારે આરામ નથી કર્યો, ક્યારે રજા નથી લીધી, કઠોર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. મિત્રો આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસના પરિણામ સ્વરૂપ દેશના 25 કરોડથી વધુ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. આ એક અભૂતપૂર્વ પરિણામ છે. માન્ય પ્રધાનમંત્રીશ્રીને ગરીબોના બેલી તરીકે સંબોધન કરીએ તો કશું જ ખોટું નથી. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ગરીબોની વિશેષ ચિંતા કરી છે. ગરીબ પરિવારોના માથે જ્યારે છત નહોતી, કાચા મકાન હતા, એવા વખતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કાચાથી પાકા મકાન આપી અને છત પૂરી પાડી છે.
1: આજના આ ભવ્ય કાર્યક્રમમાં વિશાળ જન્મેદિનીને સંબોધતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દમણની ભારોભાર પ્રશંસા કરી હતી અને દમણને એક મિની ઇન્ડિયા તરીકે ગણાવ્યું હતું.
3: હર બાર મુજે લગતા હૈ કે પિછલી બાર કે મુકાબલે ક્ષેત્ર વિકાસ કી રાહ પર મિલો આગે બઢ ગયા હૈ. સાથીઓ, દાદરા ઓર નગર હવેલી, દમણ ઓર દીવને દશકો સે વિકાસ કે સપને દેખે થે. જો સપને પહેલે દેખે વો પીડિયાં તો ચલી ગઈ, લેકિન આજ જો પીડી હૈ વો અપની આંખો કે સામને દેખ રહી હૈ કે ઉનકે માં બાપ, દાદા દાદી જો સપને દેખતે થે વો આજ સપને પૂરે હોતે હુએ આપ અપની આંખો સે દેખ રહે. આજ ભી યહાં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનસે જુડી अनेक परि

વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું બેગમ અખ્તરે ગાયેલી ફના નિઝામીની આ ગઝલથી.

શબ્દોમાં મહેકતી યાદો. તારીખ 8 જૂન 2026 ના દિવસે જયારે આકાશવાણી તેની ગૌરવમય પ્રસારણ યાત્રાના 90 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર રજૂ કરશે. આકાશવાણીના ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક, જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લ સાથેની વિશેષ મુલાકાત. તારીખ 8 જૂન સોમવારે બપોરે 12:02 આ ખાસ મુલાકાત સાંભળવાનું ચૂકતા નહીં. હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો રાજકુમાર રિઝવીએ ગાયેલી દત્તાત્રેય કૈફીની આ રચના.

હમણે જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સ્લોવેનિયાના નવનિયુક્ત વિદેશમંત્રી ટોન કાજરને અભિનંદન આપ્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે. મોરેશિયસે ઇબોલા વાયરસના સંક્રમણના પગલે છેલ્લા 21 દિવસમાં કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ

0: પ્રતિબંધ લાદ્યો. ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કરી ભાવનગરના 2 શખ્સોની ધરપકડ કરી. અમદાવાદના આશારામ આશ્રમ પાસે આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરાશે. વલસાડના ઉમરગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. મહીસાગરના લુણાવાડા આરામપુરા ખાતે કાર ચાલકે 3 બાળકોને અડફેટે લીધા. મોડાસામાં સારવાર દરમિયાન 1 બાળકનું મોત. મોરબીના હળવદમાં ચરાડવા ગામ નજીક 2 વાહન અથડાતા 5ના મોત અને 2 ઇજાગ્રસ્ત. જ્યારે ગુજરાત મધ્યપ્રદેશની સરહદ પર જોંડાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં 1નું મોત. કેરળના મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું અને ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન KS ભરતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી મનુભાઈ જાનીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના ગૌરવવંતા અને ભવ્ય 90 વર્ષની ઉજવણીના ઐતિહાસિક પ્રસંગે આજે આપણા સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેમણે આકાશવાણીની પરંપરાને ધબકતી રાખી છે, નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે અને કરાવ્યું પણ છે, અને શિસ્ત સાથે ક્યારેય કોઈ બાંધછોડ કરી નથી. તેમના કાર્યક્રમો દ્વારા આકાશવાણીને તેમણે હંમેશા અજવાળી છે એવા આકાશવાણીના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર આદરણીય શ્રી મનુભાઈ જાનીનું હાર્દિક સ્વાગત.
2: નમસ્તે શ્રોતાઓ.
1: જાની સાહેબ, આકાશવાણી સાથે આપનું જોડાણ ક્યારે અને કેવી રીતે થયું?
2: 1977ની સાલમાં જ્યારે ભારતના અમુક અમુક આકાશવાણી કેન્દ્રો ઉપર વિજ્ઞાન કોષ એટલે કે સાયન્સ સેલ સ્થાપવામાં આવ્યા, એ વખતે આકાશવાણી પરથી સામાન્ય માણસ વિજ્ઞાનના સિદ્ધાંતો, વિજ્ઞાનના નિયમો, ભારતમાં વિજ્ઞાનના વિકાસની કેવી સ્થિતિ છે એ બધાથી માહિતગાર થાય એ હેતુથી આખા ભારત દેશમાં લગભગ 8 જગ્યાએ વિજ્ઞાન કોષની સ્થાપના કરી. એમાંનું એક હતું અમદાવાદ, અને અમદાવાદ કેન્દ્ર માટે ગુજરાતી ભાષામાં વિજ્ઞાન કાર્યક્રમો તૈયાર કરી શકે એવા તજજ્ઞોની જરૂર હતી. છાપામાં જાહેરાત આવી એ પ્રમાણે મેં એપ્લાય કરેલું. હું તો એ વખતે ત્યાં સ્કૂલમાં હાયર સેકન્ડરીના વિજ્ઞાન શિક્ષક તરીકે બહુ સુખી અને મજા પડતી હતી. કોઈ અફસોસ કે અસંતોષ જેવું હતું નહીં. પણ જો આકાશવાણી જેવું એક મોટું પ્લેટફોર્મ મળતું હોય તો ક્લાસરૂમમાં તો મારી સામે 50 વિદ્યાર્થીઓ હોય, પણ આકાશવાણીના માઇકમાં હું બોલતો હોઉં એવી વખતે મારી સામે રેડિયો ઉપર થતા કાર્યક્રમોના પ્રસારણ સમયે સેંકડો કે હજારો કે લાખો, આપણે અંદાજ નથી કોણ ક્યારે કેટલા સાંભળતા હશે, પણ એક મોટા વિશાળ વર્ગને હું મારી વાત પહોંચાડી શકું એવી આ માધ્યમની એક મહત્તા હતી.
1: બિલકુલ.
2: એટલે દેવાંગ, મને એમ થયું કે સ્કૂલમાં ક્લાસરૂમ ટીચિંગ કરતા આ પણ એક ટીચિંગ જ છે.
1: બિલકુલ.
2: પણ એક વિશાળ ફલક ઉપર.
1: જી.
2: એટલે એક લાલચ હું રોકી શક્યો નહીં. મેં અરજી કરી. ઘણા બધા અરજી કરનારાઓ હતા, એમાં વિજ્ઞાન કોષના આસિસ્ટન્ટ એડિટર તરીકે બધાએ ઉમેદવારોમાંથી કેવળ મારી પસંદગી થઈ. એટલે 77ના જાન્યુઆરીમાં હું આસિસ્ટન્ટ એડિટર સાયન્સ સેલ એ પોસ્ટ ઉપર હું જોડાયો.
1: જી.
2: એ પછી એમ થતું કે આ એક જુદું જ માધ્યમ છે, આમાં કંઈ પાઠ્યપુસ્તક નથી, કોઈ શીખવાડનાર નથી, અને એકલવ્યની જેમ બધું જાતે જ શીખવું પડશે. સ્ટુડિયો, આખું આકાશવાણી કેન્દ્ર,

0: ચૌધ રોશની જાત જાતના માઇક્રોફોન પ્રોગ્રામો સંભળાતા એ તરફ શ્રોતાઓ તરફથી જે રિસ્પોન્સ આવતા સવિનય વિનંતી કે કાર્યક્રમમાં અને બીજા ઘણા બધા કાર્યક્રમોમાં, એટલે પત્રો દ્વારા શ્રોતાઓને શું ગમ્યું શું ના ગમ્યું, એ લોકોની શું અપેક્ષાઓ છે, એ બધું તો આકાશવાણી અને શ્રોતાઓ સાથેનો સંવાદ સતત ચાલુ જ રહેતો, એટલે આપણને ખબર તો પડતી કે એ લોકોને શું સાંભળવું ગમશે. પણ બ્રોડકાસ્ટના એક કેન્દ્ર તરીકે અને ભારત સરકારની નીતિઓને અનુલક્ષીને જે કેટલીક જવાબદારીઓ આ સંસ્થાને સોંપવામાં આવેલી છે અને એ જવાબદારીઓનું વહન કરવામાં આકાશવાણી કેન્દ્ર પ્રજા અને સરકાર વચ્ચે એક સેતુ બનીને ઊભું રહે છે. ટોટલ ફંડિંગ સરકાર તરફથી થતું એટલે કેટલુંક સરકાર તરફથી આવેલા આદેશો અનુસાર પ્રોગ્રામોમાં અમારે સમાવવું પડતું, કેટલુંક શ્રોતાઓની આકાંક્ષાઓને પૂરી પાડવા માટે એમની ફરમાઈશ પ્રમાણેના કાર્યક્રમો પણ બનાવવા પડતા, અને આ બધાનો સમન્વય એવી રીતે કરતા જેમ કે કડવી ગોળી પણ ગળ્યા પહેલાની અંદર ઘૂસાડી દઈને ખવડાવી દેવાની, એવી રીતે અમે કાર્યક્રમો કરતા જેથી એનો શ્રોતાઓમાં પણ સારો રિસ્પોન્સ હતો અને સરકારને પણ એવું હતું કે ના પ્રસારણ કર્મીઓ જે સરકારની નીતિઓ સરકાર શું કરી રહી છે પ્રજાના ઉત્કર્ષ માટે નાગરિકોની સુવિધા વધારવા માટે એવા બધા કાર્યક્રમો આ કેન્દ્ર કરે છે એનો સંતોષ દિલ્હીની સરકારને પણ હતો. પછી કેટલાક રિપીટ બ્રોડકાસ્ટ હોય, કેટલાક જૂના ખજાનામાંથી ચૂંટી કાઢેલા કાર્યક્રમો હોય અને એ બધાનું સંમિશ્રણ કરીને અને આધુનિક પ્રવાહ પ્રમાણેના સાંપ્રત જે બનાવો બનતા હોય એને અનુલક્ષીને ઘણા બધા કાર્યક્રમો કરવા પડતા અને એ રીતે શ્રોતાઓમાં આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર ઘણું બધું લોકપ્રિય બનેલું. દુલાભાઈ કાગ આમ તો સૌરાષ્ટ્રના વતની, રેકોર્ડિંગ મોટે ભાગે રાજકોટ ઉપર, પણ એ મેળવીને અહીંથી આપણે વગાડતા ત્યારે લોકો ખુશ થતા. શ્રોતાઓને એમ લાગતું કે દુલા કાગના કંઠે ગવાયેલી આ ચારણી શૈલીની રચનાઓ અદ્ભુત છે, સાચવવા જેવી છે. પછી ગાંધીજીનો અવાજ હોય, નેતાઓના અવાજો હોય, જવાહરલાલ નહેરુનો અવાજ હોય, એ બધાનો સંચય આપણી લાઇબ્રેરીમાં ખૂબ સારી રીતે થતો.
1: બિલકુલ.
0: જોકે અત્યારના જેવા કમ્પ્યુટર્સ હાર્ડ ડિસ્ક ને એવું બધું એ વખતે નહોતું. રેકોર્ડિંગ મોટે ભાગે ગ્રામોફોન ડિસ્ક ઉપર થતા, પછી નવા સુધારા પ્રમાણે મેગ્નેટિક ટેપ ઉપર એનું રેકોર્ડિંગ થવા લાગ્યું. પણ એમાં પ્રોગ્રામોમાં સુધારા કરવા, એમાંથી બિનજરૂરી ભાગ કાઢી નાખવા, સંગીત ઉમેરવું, કેટલાક સાઉન્ડ ઇફેક્ટ જેને આપણે કહીએ એવા અવાજો અંદર ઉમેરવા, આ બધું થોડું અઘરું અને અટપટું કામ હતું. અત્યારે કમ્પ્યુટરને બધાને કારણે આ બધી વિધિ કે આ બધી પ્રક્રિયા ખૂબ જ સહેલી થઈ ગઈ છે. પણ તેમ છતાં મહેનત લઈને બને એટલી ચોકસાઈ એમાં આવે એવા પ્રયત્નો આપણે બધા કરતા. હું તો વિજ્ઞાન વિભાગ ગાતો એટલે વિજ્ઞાનને લગતા વિષયોના જુદા જુદા કાર્યક્રમો શ્રોતાઓ સમજી શકે, સાંભળીને અમલમાં મૂકી શકે એવી સરળ ભાષામાં, કોઈ આદેશ કે ઉપદેશ આપતા હોય એવી રીતે નહીં, પણ ફ્રેન્ડલી વેમાં એમની સાથે વાત કરતા હોય તેવી રીતે એમની ભાષામાં, એમના લેવલ પર નીચે આવીને આપણે કંઈક વાત કરીએ તો એ લોકોને લાગે બહુ મોટી મોટી નફાસ મારે રાખવું અને મારું જ્ઞાન બધે વેરાજ કરું, તો શ્રોતાઓને એમ લાગે કે નહીં ભાઈ આ કંઈક અઘરું છે, ના સમજાય એવું છે, એટલે રેડિયો બંધ કરી દે. અથવા રેડિયો પર કંઈ એકલું અમદાવાદ વડોદરા જ આવે છે એવું નથી, બીજા સેંકડો સ્ટેશનો આવે છે, એટલે મારો શ્રોતા મને પડતો મૂકી અને એને બીજા કોઈ મનગમતા સ્ટેશન ઉપર જતો રહે, જે મને પાલવે નહીં, જે મારી ખામી તરફ આંગુલી નિર્દેશ કરે.
1: બિલકુલ.
0: એટલે મારે સુધરવું જ પડે એવી એક આ મીડિયમની એક તાકાત કે એક મીડિયમની જરૂરિયાત હતી. અને સુધારો એવી રીતે કરવો પડે કે સાવ ગામડાનો અભણ ખેડૂત પણ સમજી શકે અને કોલેજનો પ્રોફેસર હોય એને પણ એમ લાગે કે ના આ બરાબર વાત છે, તો એ બંનેને બેલેન્સ કરીને અમે વિજ્ઞાનના કાર્યક્રમો કરતા.
1: ચની સાહેબ, એ કયા કાર્યક્રમો હતા, એટલે એમાં વિષય કેવા હતા?
0: વીજળી કેવી રીતે બચાવવી અથવા પાણીનો બચાવ કેવી

0: કરવો, આવા સામાન્ય વિષયો લઈએ પણ એની બધી એન્ટ્રી કરતી જતી, એની ગહનતા, એના વૈજ્ઞાનિક સિદ્ધાંતો, એ બધું અંદર એવી રીતે ગૂંથી લઈએ કે શ્રોતાઓને મજા પડી જાય.
1: અને બિલકુલ સાહેબ, આ વિજ્ઞાનનો વિષય જેવો છે કે જેને રસ પડે એને જ પડે, ને આપે કીધું એ પ્રમાણે આપણા જે શ્રોતાઓ છે, ગામડાના ખેડૂતો પણ હોઈ શકે છે, એક મજૂર વર્ગ પણ હોઈ શકે છે, તો બીજી બાજુ આપણી પાસે લેટરો પણ આવતા હતા અને ફોન પણ આવતા હતા. હાઈકોર્ટના જજ સાહેબના પણ ફોન આવતા હતા, આઈએએસ ઓફિસરોના પણ આવતા હતા. એટલે રેડિયો બધા સાંભળે છે, અને આપણે બહુ સરસ વાત કરી કે બધાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું નિર્માણ કરવું પડે. તો આ જે વિજ્ઞાન વિષય છે એને સરળતાથી લોકોના મન હૃદયમાં વાત ઉતરી જાય વિજ્ઞાનની, તો એના માટે સ્પેશિયલ એફર્ટ્સ, એટલે કે આપ કેવી રીતે પ્રોગ્રામનું નિર્માણ કરતા હતા સાહેબ?
0: એક બિલકુલ આકાશવાણીના કોઈ કેન્દ્રો ઉપર કોઈ પણ જગ્યાએથી જે કાર્યક્રમ નહોતા થઈ શકતા અથવા કરવામાં નહોતા આવ્યા, એવો એક કાર્યક્રમ મને સૂઝ્યો અને એ રેડિયો દ્વારા આકાશ દર્શન.
1: વાહ, ક્યાં વાત
0: છે! એટલે 1978 સાલમાં, એટલે મારા આકાશવાણીમાં જોડાયાના બીજા જ વર્ષે એક એવો કાર્યક્રમ કર્યો કે જે સાંભળીને શ્રોતાઓને ગજબનાક ફિલિંગ થઈ. આપણે ક્રિકેટ મેચની કોમેન્ટરી તો સાંભળીએ છીએ, પણ રાત્રિના સમયે ખુલ્લા આકાશમાં અત્યારે કયા ગ્રહો છે, કયા નક્ષત્રો છે, કઈ કઈ રાશિઓ અત્યારે નરી આંખે જોઈ શકાય એવું છે, એ જો આપણે શ્રોતાઓને કહી શકીએ તો એક મોટી વાત બની. એટલે તારાઓ રોજ 4 મિનિટ મોડા ઉગે એ ગણતરી કરીને આગલે દિવસે રાત્રે 9:16 ને બદલે 9:12 થી મેં રેકોર્ડિંગ શરૂ કર્યું મારા ઘરના ધાબા ઉપર. એ વખતે શું શું દેખાતું હતું, કયા કયા નક્ષત્રો હતા, ચલો આપણે પહેલા પશ્ચિમ દિશામાં નજર કરીએ, ત્યાં આ દેખાય છે, આ દેખાય છે, આ દેખાય છે, હવે આપણે થોડા ઉપરના આકાશ તરફ આવીએ, હવે તમને આ નક્ષત્રો દેખાશે, પેલો ચળકતો તારો છે તે આ છે, અને આ બાજુ ઉત્તર તરફ જે આ ચમકતો દેખાય છે તે આ ગ્રહ છે, હવે ચંદ્રની આજુબાજુ આવું આવું બધું દેખાય છે, હવે બરાબર માથા ઉપર દેખાતા તારાઓ જોઈએ, એમ કરીને રાત્રિના 9:16 થી રાત્રિના 9:30 સુધીમાં સાવ નિરક્ષર માણસ પણ આકાશના તેજસ્વી તારલાઓનો, ગ્રહોનો, નક્ષત્રોનો, રાશિઓનો એક ફર્સ્ટ હેન્ડ નોલેજ મેળવી શકે તેવું આ પરિચય હતો.
1: બિલકુલ બિલકુલ સર.
0: હવે આ કાર્યક્રમ તો અમે કરી નાખ્યો, શ્રોતાઓનો રિસ્પોન્સ કેવો હશે એ ખબર નહીં, પણ સાંભળે 1000 માણસ, પછી એમ થાય કે બહુ ગમ્યું એવા 100 માણસ, પછી એમ થાય કે આપણે આકાશવાણીને એપ્રિશિએટ કરવું જોઈએ એવું વિચારનારા 10 માણસ, અને એમાંથી ખરેખર પત્ર લખનારા તો 2-5 જણ. આમ છતાંય લગભગ 750 પોસ્ટકાર્ડ, આંતરદેશીય એવું બધું આવ્યું, જેમાં રેડિયો દ્વારા આકાશ દર્શન કાર્યક્રમના એ લોકોએ ભરપેટ વખાણ કર્યા હતા. દેવાંગભાઈ, એક આંતરદેશીય જે મને જામનગરથી મળેલું, એના શબ્દે શબ્દ મને હજુ અત્યારે પણ યાદ છે. એ પત્ર આવેલો 1978, અત્યારે સાલ છે 2026. કોઈ એક કોલેજમાં ભણતો વિદ્યાર્થી હતો, એણે લખ્યું કે જાની સાહેબ, હું ગામડે રહું છું, ઘણા બધા તારાઓ જોતો આવ્યો છું નાનપણથી, મને બહુ રસ છે, પંચાંગમાં જોઈને હું અમુક રાશિ અને નક્ષત્રો અને ગ્રહોને બધું થોડું ઘણું ઓળખતો હતો, તમારો કાર્યક્રમ 9:16 થી 9:30 સુધી બ્રોડકાસ્ટ થવાનો છે એની મને ખબર પડેલી, અને કમનસીબે મને પગનું ફ્રેક્ચર થયેલું હતું, એટલે એ જામનગરની ઇરવિન હોસ્પિટલમાં હું એક પથારીમાં પડ્યો હતો, મારા પગમાં પ્લાસ્ટર બાંધેલું હતું, પગની સાથે દોરી બાંધીને એક ગરગડીમાં થઈને વજન લટકાવેલું હતું, એટલે મારા ઓશિકે ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો ખરો, પણ એ લઈને હું ધાબે જઈ શકું એવું નહોતું, છતાં 9:16 અમદાવાદ વડોદરા કેન્દ્ર મેં ચાલુ કર્યું, મેં આંખો બંધ રાખી તમારો આખો કાર્યક્રમ સાંભળ્યો, 9:30 સુધી મેં એક તારાઓ જોયા.
1: ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ!
0: ઇરવિન હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડની ઉપરથી આ ધાબું જાણે કે ખસી ગયું હોય અને હું ખુલ્લા આકાશ નીચે હું સૂતો હોઉં એવો અનુભવ આ તમારા કાર્યક્રમમાંથી.

0: એટલે એ સાહેબ એક તાકાત છે તમારે. એ જે કાર્યક્રમ તમે રજૂ કર્યો હશે એ વખતે, જે દર્દી છે એ પેશન્ટ એના બેડ ઉપર પડેલા છે, એમની પાસે કોઈ એવું છે નહીં કે બહાર જઈને તારા દર્શન કરી શકે, છતાં પણ એને વિઝ્યુઅલાઇઝ કર્યું એક શબ્દ ચિત્ર. તમે જે એમને કીધું કે આ સમયે આ તારો અહીંયા હશે, એ બધું એને આંખો બંધ કરીને પિક્ચર એની સામે આવ્યું. અને એ જ આ કાર્યક્રમોની અને આપની સાહેબ જે નિર્માણની તાકાત છે. તો આ સિવાય બીજા કયા કયા કાર્યક્રમો આપે બનાવ્યા?
1: ઘણા બધા કાર્યક્રમો વિજ્ઞાન સિવાયના કાર્યક્રમમાં પણ અમે ચંચુ પાત કરતા એમ કહો ને. એટલે પણ દેવા, આકાશવાણીના નાટકોની એક વિશેષતા છે, તમે કોઈ ફિલ્મમાં જુઓ તો એનો હીરો કે હિરોઈન એનો ચહેરો તમારી નજર સામે પડદા ઉપર હોય તે, પણ આકાશવાણીનું નાટક તમે સાંભળો એ વખતે હીરો દરેક શ્રોતાની કલ્પના પ્રમાણેનો
0: અલગ અલગ હોય છે. બિલકુલ.
1: વિલન દરેક શ્રોતાના માનસપટ ઉપર જે શબ્દ ચિત્ર ઉભું થયું હોય તે પ્રમાણેનો હોય. એનું વસ્ત્ર પરિધાન, એનો મેકઅપ, એની બોલવાની સ્ટાઇલ ઉપરથી એનો રૂવાબ, એનો ઠસ્સો, એ પાત્ર આખું કેવળ શબ્દોના લહેકાથી, શબ્દોના વજનથી જે આકાશવાણી ઉપરથી ક્રિએટ થતું હોય. એટલે રેડિયો નાટકનો હીરો દરેક શ્રોતાના માનસપટ ઉપર જુદા જુદા ચહેરા વાળો,
0: એની કલ્પના શક્તિ પ્રમાણે અલગ અલગ છે.
1: એટલે કોઈ નાટકનો સંવાદ બોલાતો હોય એ વખતે આખું દ્રશ્ય એ વિઝ્યુઅલાઇઝ કરી શકે, ભલે ને રેડિયો સામે નજર રાખે તોય કશું દેખાવાનું નથી, પણ સાંભળી સાંભળીને એ પોતાનું પાત્ર કલ્પી શકતા હતા.
0: એટલે એક વોઇસ એક્ટિંગ અને જે અવાજ દ્વારા જે અભિનય કરવાની વાત છે આમાં, તો એ જમાનામાં સાહેબ એ લાઈવ બ્રોડકાસ્ટનું પણ એક અલગ મહત્વ હતું, તો એ આખું કેવી રીતે આપ લોકો હેન્ડલ કરતા હતા? કારણ કે લાઈવમાં તો જરાય આગુ પાછું ચાલે નહીં, સમય પ્રમાણે શરૂ થવું જોઈએ, રેડિયો છે, સમય પ્રમાણે જરૂર પૂરું થવું જોઈએ, વચ્ચે ગરબડ ના થવી જોઈએ, તો એવા કોઈ અનુભવોની વાત કરો સર.
1: એમાં જો મુખ્યત્વે તો રિહર્સલ જે છે એ ખૂબ સારી રીતે કરવા પડતા, પછી આલિયા માલિયાને માઇક્રોફોન સામે લાવી નહોતા શકાતા.
0: બિલકુલ.
1: જે સિદ્ધ હસ્ત હોય, નીવડેલા કલાકારો હોય, જેની વાચન ક્ષમતા પણ સારી હોય, અને અવાજના મોડ્યુલેશન ફેરફાર કરવો, બદલવું, માઇક્રોફોનથી ડિસ્ટન્સ કેવી રીતે જાળવવું, ચીસ પાડવાની હોય, બૂમ પાડવાની હોય, તો મો કઈ દિશામાં લઈ જવું, એ જે ખૂબીઓ જાણતા હોય તેવા જ નાટ્ય કલાકારોના હાથમાં અમે સ્ક્રિપ્ટ આપી શકતા.
0: બિલકુલ.
1: કારણ કે ભૂલનો કોઈ સ્કોપ નહોતો. લાલ લાઈટ થાય એટલે લગભગ કંપારી છૂટી જાય બધા પાત્રોમાં, હાથમાંની સ્ક્રિપ્ટ ધ્રુજવા
0: મળે, ડાયલોગો ભૂલી જાય, પેજ આગુ પાછુ થઈ જાય,
1: પણ છતાં એક પણ ભૂલ વગર નરોત્તમ શાહ, રમેશ ભટ્ટ, દામિની બેન એવા સંવાદો બોલે, અને વાંચવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય ને તો સામેનું પાત્ર એ ભૂલ સુધારી લે.
0: એટલે એ પણ પાછી તમારા એક કળા જોઈએ,
1: વિક્ષેપ ન પડે એવી રીતે નાટક તો આગળ દોડતું જ રહે. સાઉન્ડ ઇફેક્ટ એક જુદેથી નહોતા કરી શકતા, પણ અહીંયા જ નગારા વગાડે, અહીંયા જ પેલું સપ્તરંગ, પેલું કે સ્વર તરંગ કે સુર તરંગ,
0: એટલે જે આર્ટિસ્ટો માઇક્રોફોનની સામે ડાયલોગ બોલતા હોય ને બાજુમાં જ સંગીતકારો બધા બેઠા હોય,
1: સાઉન્ડ ઇફેક્ટ,
0: સાઉન્ડ ઇફેક્ટ હોય, અને એ સંગીત પણ બેકગ્રાઉન્ડ જે મ્યુઝિક ચાલતું એ પણ બેઠેલા હોય, અને બધું લાઈવ ચાલે.
1: નાટકની એમ મજા હતી.
0: નભોવાણી કરીને એક આપણું મેગેઝિન આવતું હતું, તો એ વિશે થોડી વધુ વાત કરો. કારણ કે એ આકાશવાણીનો આઈનો હતો, અરીસો હતો, એવું કહીએ તો પણ ચાલે.
1: બરાબર. એમાં શું છે કે આકાશવાણીના કયા કાર્યક્રમો ક્યારે બ્રોડકાસ્ટ થવાના છે એની આખી રૂપરેખા, અત્યારે તો રોજ સવારમાં જે મોર્નિંગ ડ્યુટી અનાઉન્સર હોય, આખા એ દિવસના વંદે માતરમથી જય હિન્દ સુધી એ આખું જે પેકેજ છે એ આખું બધું વાંચી સંભળાવે છે. પણ એ દિવસોમાં તો અગાઉથી પોસ્ટમાં નભોવાણીના ગ્રાહકો મુખ્ય મુખ્ય કાર્યક્રમો હોય, કયા દિવસે કેટલા વાગે શું આવવાનું છે, એ બધા જ કાર્યક્રમોની વિગતો એ લોકો મેળવી શકતા. નાટકની વાત કરું છું ત્યારે અમને એક પોષની રાત કરીને એક નાટક કરેલું, એ બહુ યાદ આવ્યું. હું, સાદિકભાઈ, તુષાર, અમે લોકોએ એક પ્રયોગ કર્યો કે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવાને બદલે આ નાટક આપણે એકચ્યુઅલ ખેતરમાં જઈને રેકોર્ડ કરીએ.
0: જી, બિલકુલ.
1: પોષની રાત મુનશી પ્રેમચંદની એક બહુ સરસ હિન્દી ઉર્દુ નવલકથા પૂષ કી રાત, એનો ગુજરાતી અનુવાદ કર્યો.

0: સંસારે એને કાઠિયાવાડી ભાષામાં બધું આખું ગોઠવ્યું, સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું, બ્રોડકાસ્ટ પણ કર્યું. પછી શ્રોતાઓની ફરમાઈશ તો આવી કે આ નાટક અમારે બીજી વાર સાંભળવું છે, એટલે અમે એ જ કલાકારોને લઈને ખેતરમાં ગયા. હું સરખેજ રહું છું તો સરખેજથી લગભગ 7-8 કિલોમીટર દૂર સાબરમતી નદીના ભાઠામાં અડધી રાત્રે જ્યાં જ્યાં શિયાળિયાઓ બોલતા હોય, ખેતરોમાં જુદા જુદા અવાજો આવતા હોય, એ બધા એકચ્યુઅલ કુદરતી અવાજોની વચ્ચે અમે ત્યાં કલાકારને લઈ
1: ગયા.
0: અને પોષની રાતમાં જબરો નામનો એક કૂતરો અને પેલો ખેડૂત, એને ધાબળો નથી મળતો, એની જે વિડંબના, એની વેદના, એ ઠંડીમાં થરથર ધ્રુજે છે કે આ વખતે તો નહીં પણ આવતા પોષ મહિનાની રાત માટે હું ધાબળો ખરીદી શકું એટલી બચત હું જરૂર કરીશ. એ બધા સંવાદો એ બોલે છે, એનું જે કંપન છે અવાજમાં એ બરાબર આવે, એટલે માટે અમે જે પાત્ર જેને આપણે ડાયલોગ બોલવા માટે લઈ ગયેલા એના ઉપર અમે ઠંડુ પાણી છાંટ્યું ખેતરમાં.
1: આટલી ઠંડીમાં
0: ખરેખર તો ધ્રુજી ઉઠ્યો, તાપણું સળગાવેલું, એમાં કડકડ કડકડ પેલા લાકડા બળવાનો અવાજ આવે અને પેલો ધ્રુજતા અવાજે એ આખા સંવાદો વાંચે. એકચ્યુઅલ રેકોર્ડિંગ કરી અમે સ્ટુડિયોમાં લાવેલા અને એ પછી ગોઠવેલું.
1: જી, જાની સાહેબે નાટકોની વાતો કરી, નભોવાણીની વાત કરી, તો મને જાની સાહેબ વિશે વધુ એક વાત શ્રોતાઓને કરવી ગમશે કે જ્યારે થોડા સમય પહેલા આપણે ગાંધી વિચાર રોજ સવારે આપતા હતા, વંદના શરૂ થાય પહેલા, આજે અર્ચના ચાલે છે, તો જાની સાહેબ એટલા ચોક્કસ, એમના અક્ષરો એટલે મોતીને દાણા જેવા. અને શ્રોતાઓ મને આપને કેવું ગમશે કે જાની સાહેબ એકવાર એમની પેન શરૂ થાય, હું એનો સાક્ષી છું કે એ ગાંધી વિચાર હોય, વિચાર પૂરો ના થાય ત્યાં સુધી એમની પેન અટકે જ નહીં અને ક્યાંય ભૂલ ના હોય, એક ચેકચાક પણ જરાય ના હોય. એટલે એ તમારી વિશેષતા છે, મહાનતા છે સાહેબ. તો જાની સાહેબ, રેડિયો એ શ્રાવ્ય માધ્યમ છે, અવાજના માધ્યમથી લોકો સુધી એ સચોટ માહિતી કે વાત પહોંચે, ખાસ નિર્માણમાં એ સચોટ માહિતી માટે અમે રેડિયો તો જાણીતો જ છે, એની વિશ્વસનીયતા માટે, તો એના માટે ખાસ શું ધ્યાન રાખતા હતા?
0: એક જ વસ્તુ છે કે શ્રોતાઓ સમજી શકે તેવી જ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.
1: બિલકુલ.
0: આંકડાકીય માહિતી બીજા પ્રિન્ટેડ માધ્યમમાં ઠીક છે, છાપામાં કે મેગેઝીનમાં બરોબર છે, પણ રેડિયો ઉપરથી તમે 25.36 ડિગ્રી એવું બધું બોલો તો એ ના ચાલે. તમે એ લોકોને એપ્રોક્સિમેશન આપો, 10 ગ્રામ આ વસ્તુ લો એવું કહેવાના બદલે ચપટીક લો, મુઠ્ઠી લો, જે રીત પેલું ORS માટેનું છે ને, ચપટી મીઠું, મુઠ્ઠી ખાંડ. એટલે આકાશવાણીના કાર્યક્રમોમાં શ્રોતાઓ જે યાદ રાખી શકે, જે સમજી શકે, એવી જ રીતે કાર્યક્રમો આપવા જોઈએ. કોઈ પાઠ્યપુસ્તકની ભાષા ના ચાલે,
1: ના ચાલે.
0: તમારી વિદવત્તા તમે અંદર ઠાલવવા માંગતા હો તો ભાઈ ઉભાડો, આ માઇક્રોફોન એના માટે નથી.
1: જાની સાહેબ, આકાશવાણીએ હંમેશા સંસ્કાર સિંચનનું કામ કર્યું છે, ભાષા શિક્ષણનું કામ કર્યું છે, સમાજ ઘડતરનું એક કામ કર્યું છે, તો એના વિશે થોડો વધુ પ્રકાશ પાડો સાહેબ.
0: એક તો રેડિયોની ક્રેડિબિલિટી એવી છે કે આ વસ્તુ મેં રેડિયોમાં સાંભળી છે, એટલે કદી ખોટી ના હોઈ શકે.
1: જી,
0: એ શ્રોતાઓમાં આ જે વસ્તુ જે ઊભી થઈ છે, રેડિયો પ્રત્યેની શ્રદ્ધા, રેડિયો પ્રત્યેનો એનો વિશ્વાસ, એનો ભરોસો, એ કંઈ એમનેમ નથી જાગેલો. વર્ષોની, દાયકાઓની મહેનત, એ પ્રમાણેના પ્રોગ્રામો શ્રોતાઓને સતત આપ્યા કર્યા, ત્યારે શ્રોતાઓમાં આ ક્રેડિબિલિટી ઊભી થઈ. એ કમાણી છે આકાશવાણીની. હવે એ કમાણીનો ઉપયોગ કરીને આપણે શ્રોતાઓને સચોટ વસ્તુ જ આપવી જોઈએ.
1: તો આકાશવાણીએ ઘણી બધી ભાષાઓ અને બોલીઓમાં કામ કર્યું છે અને આકાશવાણીમાં ભાષાનું શું મહત્વ છે એ આપ જ સાહેબ વધારે સારી રીતે સમજાવી શકો. એ તમે અગાઉ પણ વાત કરી કે સ્પષ્ટ ઉચ્ચારણ અને એ ભાષાની જે વાત છે એ થોડુંક અમારા શ્રોતાઓને.
0: ઉચ્ચાર શુદ્ધિ એ કદાચ આકાશવાણીના કલાકારોમાં કે અહીંયા જે બ્રોડકાસ્ટર તરીકે કામ કરતા હોય તેઓમાં એક ખૂંપી ગયેલી ધારણા છે. એટલે શબ્દ કઈ રીતે બોલાવવો જોઈએ, ગુજરાતી શિષ્ટ ભાષા પ્રમાણે લખાય જુદી રીતે, બોલાય જુદી રીતે.

0: રાજકોટમાં જુદી રીતે, અમદાવાદમાં જુદી રીતે, અને મહેસાણામાં જુદી રીતે, અને સુરતમાં તો વળી બિલકુલ અલગ રીતે. પણ એ બધાનો સમન્વય કરીને શિષ્ટ ગુજરાતી ભાષાના શબ્દો આ રીતે બોલાવવા જોઈએ. એક શબ્દ મને બહુ જ સતત ખટક્યા કરે છે, એ છે વિદ્યાર્થી. વિદ્યાનો અર્થી વિદ્યાર્થી, વિદ્યાદાન, વિદ્યાદેવી. એને બદલે દ અને ય બે ભેગા કરીને જે અક્ષર આપણે લખીએ છીએ એ લગભગ ધ જેવો દેખાય છે. એટલે જે ગુજરાતી ભાષા જાણતા ન હોય એ લોકો વિદ્યાર્થીને બદલે વિદ્યાર્થી, વિદ્વાનને બદલે વિદ્વાન બોલે. હવે આ તો ખોટું છે.
1: અને ઘણા એવી પણ ભૂલ કરતા હોય છે કે જે તો જ્ઞાન કહે છે. હવે જ્ઞાન શબ્દ એ યજ્ઞ, હવે એ હિન્દી ભાષાનો શબ્દ છે. આપણે ત્યાં તો જ્ઞાન છે, યજ્ઞ છે. એ જ્ઞાનનો એ ઉપયોગ પણ હવેની પેઢીએ સમજવું પડશે. તો જાની સાહેબ, બદલાતા સમયમાં જ્યારે પ્રસારણના માધ્યમો વધ્યા છે, આટલી બધી કોમ્પિટિશનો ઊભી થઈ છે, આખો ડિજિટલ યુગ અને પોડકાસ્ટનો જમાનો છે, તો એમાં આપ આકાશવાણીને ક્યાં જુઓ છો સાહેબ?
0: કોઈ પણ માધ્યમ મરતું નથી. પપેટ જે પેલા કઠપૂતળીની જોડીઓથી થતી કળા, કદાચ 2-3 દાયકાઓ કે 2-3 સદીઓ જૂની છે, હજુ ચાલુ જ છે, લોકો માણે છે. દૂરદર્શનના આટલા બધા કેન્દ્રો થયા છતાંય રેડિયો તો ચાલુ જ છે. પશ્ચિમના દેશોમાં તે હજુ રેડિયો ચાલુ જ છે, ક્યાંય કશું બંધ થયું નથી. સ્ટેજ ઉપર મેકઅપને બદલે લપેડા કરીને આવતા કલાકારો જે ભવાઈ વેશ કે રામલીલા કરતા હતા, એ કદાચ 1 સદી પહેલા થતી હતી, આજે પણ થાય છે. કશું મળતું નથી. એટલે આકાશવાણીનું જે આ માધ્યમ છે, ભલે કેવળ શ્રાવ્ય માધ્યમ છે, પણ એ મરશે નહીં કોઈ સંજોગોમાં નહીં.
1: જાની સાહેબ, બહુ સરસ આજે વાતો થઈ છે, જૂના દિવસોની યાદો તાજી કરી છે આપે. તો આકાશવાણીનું આપના જીવનમાં મહત્વ?
0: મારા ઓશિકા નીચે રેડિયો છે. અત્યારે તમે ઘેર જઈને જોઈ આવો.
1: ક્યાં વાત,
0: હું અહીંયા છું આકાશવાણીના સ્ટુડિયોમાં, પણ મારા ઘરે, મારા બેડરૂમમાં, મારા ઓશિકા નીચે રેડિયો છે. અને તમે ખાલી સ્વિચ ઓન કરશો ને તો અમદાવાદ વડોદરા સ્ટેશનના પ્રોગ્રામો ચાલુ થશે.
1: ક્યાં વાત હે, ક્યાં વાત હે. આનાથી વિશેષ શું હોઈ શકે? આકાશવાણી પ્રત્યેનો પ્રેમ આપનો, આપની જે નિષ્ઠા સાહેબે, અકલ્પ્ય છે. શ્રોતાઓ, મને એક વાત કરવી ગમશે કે જાની સાહેબે નિવૃત્તિ પછી પણ જ્યારે જ્યારે આકાશવાણીને તેમની જરૂર પડી ત્યારે ક્યારે એમણે ના નથી પાડી. આજે પણ આટલા વર્ષો પછી પણ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જાની સાહેબ સમયસર ધ્વજવંદનના કાર્યક્રમમાં આકાશવાણીમાં આવતા જ હોય છે. જાની સાહેબ, આકાશવાણી પ્રત્યેના આપના આજીવન સમર્પણ માટે અમે આપના આભારી છીએ. આપની યાદો અને વાતોથી આકાશવાણીનો એ સુવર્ણ કાળ નજર સામે જીવંત થઈ ગયો અને ચોક્કસ અમારા શ્રોતાઓને પણ ગમશે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપનો ખૂબ ખૂબ આભાર.
0: દેવાંગ, જ્યારે પણ આકાશવાણીના દરવાજામાં દાખલ થવું ત્યારે એક રોમાંચ થાય છે હજુ આજે પણ, કે આ મારી સંસ્થા છે, આ મારો હક છે, અહીંયા હું ફૂલ્યો ફાલ્યો, આ સંસ્થાએ મને કીર્તિ અપાવી. એટલે આ સંસ્થા પ્રત્યેનો જે ઋણ છે એ તો જિંદગીભર હું નહીં ભૂલું.
2: શબ્દોમાં મહેકતી યાદો, હમણે જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી મનુભાઈ જાનીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભરૂચ.
3: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: બહેનો, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ માત્ર ઉજવણીનો નહીં, પરંતુ પૃથ્વી અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને યાદ કરવાનો દિવસ છે. આજે વધતું પ્રદૂષણ, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ, ઘટતી હરિયાળી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની છે. આવા સમયમાં પર્યાવરણની સુરક્ષા માટે દરેક વ્યક્તિનું યોગદાન મહત્વનું બની જાય છે. આજના કાર્યક્રમમાં આપણે એક એવી જ યુવા પર્યાવરણ પ્રેમી સાથે વાત કરીશું, જેઓ નાની ઉંમરથી જ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત છે અને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિયાબેન, તમારું આકાશવાણી સ્ટુડિયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ તમે બહેનોને તમારો પરિચય આપો કે તમે શું કરો છો અને પર્યાવરણ સંરક્ષણના આ જે સહિયારી જવાબદારી છે એમાં ક્યારે તમે આવ્યા?
1: હું દિયા કારિયા છું. મેં હાલ જ માં ક્લાસ 12th પાસ કર્યું છે અને હું JSKD નેચર લવર ફાઉન્ડેશન ની એક મેમ્બર છું અને મારા ફાધરે આ સ્ટાર્ટ કર્યું છે. નેચર લવર ફાઉન્ડેશન એમે જ્યારથી આ સ્ટાર્ટ કર્યું છે અને બહુ જ નાના સ્ટેજ પર અમે સ્ટાર્ટ કર્યું હતું, ત્યારથી હું એમના સાથે જોડાયેલી છું.
0: તમને આ ફાઉન્ડેશન સાથે જોડાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
1: એક નાનો ઇન્સિડેન્ટ કહીશ કે હમણાં ક્લાસ 12th હું હતી તો 11th અને 12th અમે લોકો બધા જ સ્ટુડન્ટ મોસ્ટલી એક્ટિવા લઈને કે બાઇક લઈને જતા હશે. તો અમે લોકો બહાર જયારે પાર્કિંગ કરતા તો અમે એવી જ જગ્યા ગોતતા કે જ્યાં ઝાડ હોય, અમે ઝાડના નીચે પાર્કિંગ કરતા જેનાથી અમારી સીટ ગરમ ન થઈ જાય કે અમને તડકો ન લાગે. તો એવી રીતે જ આપણને બી જયારે તાપ લાગતો હોય છે તો ત્યારે આપણે સૌથી પહેલા છાયા માટે શું ગોતીએ છીએ? ઝાડ જ ગોતીએ છીએ ને. તો એના લીધે મને એવું થયું કે આપણે જયારે ઈ જ ગોતીએ છીએ ને ઈ જ આપણને સપોર્ટ કરે છે કે આપણને છાયો આપે છે, તો શું આપણે બી ઈ જ કરવામાં મેમ્બર ન બની શકીએ? અમારા જ ઘરમાં એક પેરેટ આવી ગયું હતું અને ઈ અમારા ઘરમાં જયારે આવ્યું ત્યારે મેં અને મારી બેન ને પપ્પાને એવું કીધું કે આ આપણા ઘરમાં નથી આવ્યું, આપણે એના ઘરમાં આવ્યા. કેમ કે આમ જોઈએ તો આ બધી જ જંગલ જ હતું અને ત્યાંથી આપણે ઈ જંગલ કાપીને કે એનું ઘર તોડીને આપણે પોતાનું ઘર બનાવ્યું છે. તો એ ઘરમાં શું આપણે અગર એનું ઘર તોડ્યું તો આપણે જેનું ઘર બનાવવામાં મદદ ન કરી શકીએ?
0: સરસ, આ તો ખૂબ સારો તમે પ્રસંગ કહ્યો. જેમ તમે કહ્યું કે તમારા ફાધરે આ સંસ્થાની શરૂઆત કરી હતી, તો આ ફાઉન્ડેશન છે નેચર લવર ફાઉન્ડેશન, એના મુખ્ય પરિબળો કયા છે?
1: અમે સૌથી પહેલા તો વાયલી ખાતે અમે 1700+ ઝાડ વાવેલા છે. ત્યાં અમે સ્ટાર્ટિંગમાં જ ત્યાં જેમ જ અમે ઝાડ વાવ્યા એવી રીતે જ અમે એને ગ્રો બી કર્યા છે અને એ અત્યારે આખું જંગલ બની ગયું છે. અને એના પછી અમે અત્યારે સેવાસી સાઈડ બી અમારું એક પ્લોટ છે, એક ક્રિકયાર્ડ ના સામે બી 350+ ઝાડ વાવેલા છે. અમે ભાઈલી ખાતે 1700+ ઝાડ વાવેલા છે. ત્યાં અમે ખાલી એને વાવેલા નથી, એને ગ્રો બી કર્યા છે અને અત્યારે એ આખું જંગલ બની ગયું છે.
0: તો તમે આજે વૃક્ષારોપણ કરો છો તો એ પહેલા કોઈ એવું સંશોધન કે કયા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ?
1: અમે ગરમાળો પછી વડ એ બધું ઝાડ વાવવાની ટ્રાય કરે છે સૌથી વધારે, જેનાથી આપણને ઓક્સિજન બી મળે. અને એ મોટિવ થી અમે આ ઝાડ ઉગાડીએ છે કે જે પક્ષીઓનું ઘર આપણે લઈ લીધું છે એને જ ઘર મળે, એને જ ખાવાનું મળે. તો અગર અમે 100 ઝાડ વાવીએ છીએ એમાંથી 40 ઝાડ અમે ફ્રૂટ ના વાવીએ છીએ કે જેનાથી પક્ષીઓને ખાવાનું મળે.
0: એટલે કે દેશી પ્રજાતિના જે વૃક્ષ છોડ હોય છે જે પરંપરાગત આપણા ત્યાં સ્થાનિક વાતાવરણને અનુકૂળ આવે તેવા. તમારા મતે આજના સમયમાં સૌથી મોટો પર્યાવરણીય પડકાર શું છે?
1: ત્યારે આપણા શહેરમાં

ઝાડ બહુ જ ઓછા છે, જેના લીધે આપણું ઓક્સિજન કે પછી આપણું જે વેધર છે એ બહુ જ સારું નથી રહેતું. અને આપણે માણસો થઈને બી આપણે પોલ્યુશન બહુ જ કરીએ છીએ. અગર આપણે આપણું ઘર હોય તો એના આજુબાજુ આપણે કચરો ફેંકીએ છીએ, નથી ફેંકતા, તો પછી બહાર જઈને બી આપણે શું કામ એવી રીતે ક્યાંય બી આપણે ગાડીમાં જતા હોય તો ત્યાંથી આપણે કચરો ફેંકી દઈએ છીએ કે ચાલતા ચાલતા ફેંકી દઈએ છીએ. તો પછી એવું શું કામ કરવું જોઈએ જેનાથી આપણું જ શહેર બી બગડે? આપણું ઘર નથી બગાડતા તો આપણું શહેર બી તો આપણું ઘર જ છે, તો એ બી ન બગાડવું જોઈએ. આપણે ઝાડ ઉગાડવાની વાત કરીએ છીએ તો એના સાથે હું એ બી

0: એવું શું કામ કરવું જોઈએ જેનાથી આપણું જ શહેર બી બગડે? આપણું ઘર નથી બગાડતા તો આપણું શહેર બી તો આપણું ઘર જ છે, તો એ બી ના બગાડવું જોઈએ. આપણે ઝાડ ઉગાડવાની વાત કરીએ છીએ તો એના સાથે હું એ બી કહીશ કે આપણે ઝાડ ઉગાડીએ છીએ કે ચલો નથી ઉગાડતા, પણ બહુ એવી જગ્યાઓ છે જ્યાં ઝાડ કપાઈ બી છે. વર્ષો જૂના ઝાડ, 100-200 વર્ષો જૂના ઝાડ, આપણે આપણા દાદા દાદી હોય છે તો આપણે એને બી સંભાળીને રાખીએ છીએ. તો આ આટલું મોટું ઝાડ ઉગતા કેટલી બધી વાર લાગે છે, તો એને ખાલી મિનિટ્સ જ લાગે છે કે એ કપાઈ જાય છે. અને આપણે કેટલાય લોકો છે કે જે જોઈને જાય છે પણ કઈ બોલતા નથી. તો હું એ જ કહેવા માંગીશ કે એ જોવો છો તમે અને ત્યાંથી જાઓ છો તો કંઈક સ્ટેન્ડ લ્યો, ત્યાં ઉભા રહ્યો અને ત્યાં બોલો કે આ ઝાડ ન કપાવવું જોઈએ, કેમ કે એને બહુ જ વાર લાગે છે.
1: યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેટલી જરૂરી છે, અને ખાસ કરીને જે સોશિયલ મીડિયાનો સમય છે આજે, એમાં આ મીડિયમ કેટલું અસરકારક માધ્યમ બની શકે?
0: આપણે યંગ યુવાનોમાં આ બહુ જ જરૂરી છે કે આપણે આ મેસેજ સ્પ્રેડ કરીએ અને આ મેસેજને સમજીએ પોતે. કદાચ સ્પ્રેડ ન કરીએ તો આપણે એક જ જણ, એક એક જણ સમજશે તો ત્યારે જ એક એક જણ એક્ટ કરશે એની ઉપર, અને એક એક જણથી બહુ જ ફરક પડી શકે છે. જ્યારે એક એક જણ વર્ક કરવાનું ચાલુ કરશે તો ઈ એક જણ કે એક ઝાડ ઉગાડવાથી બી એક જ ઝાડ બી આપણને બહુ જ હેલ્પ કરી શકે છે. અને સોશિયલ મીડિયા આપણું એવું પ્લેટફોર્મ છે કે જે દરરોજ બધા જ જણા વાપરતા હશે, તો આપણે એની મદદથી બી કેટલું બધું આ સ્પ્રેડ કરી શકીએ છે.
1: તમે અત્યાર સુધી કેટલા પ્રોજેક્ટમાં કામ કર્યું છે અને તમારી સાથે અન્ય લોકો પણ કાર્ય કરી રહ્યા છે તમારી વયના?
0: હા, અમારા જે પ્રશાંત દેકીવાડિયા છે, જે પપ્પાના મિત્ર છે, એમની બી બે દીકરીઓ છે. ઈ સાવ નાની નાની છે ને ઈ બી અમારી સાથે જોડાયેલી છે. અમે જેટલા બી પ્લોટ્સ પર કે જેટલા બી જગ્યા પર અમે આ કામ કરીએ છીએ કે ઝાડ ઉગાડીએ છીએ, તો આ તો અત્યારની વાત છે, પણ આ ઝાડ ઉગાડવાનું કે આ પ્રોજેક્ટ અમે બહુ જ પહેલાથી ચાલુ કર્યો હતો. અમે ઝાડ એક એક જગ્યાએ લઈ જયા છે અને ટ્રેક્ટર ને બધું જ અત્યારે અમને મળે છે. અમે પહેલા સાવ નાનાથી અમે ચાલુ કર્યું, તો ત્યારથી અમે લોકો જોડાયેલા છે અને ત્યારથી અમારું આ મિશન અને અમારું આ સપનું છે કે અમે વધારેથી વધારે ઝાડ વાવી શકીએ.
1: તમારી વય કેટલી હતી જ્યારે તમે ફર્સ્ટ વખત તમારા પિતા સાથે આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા?
0: હું અત્યારે 17 વર્ષની છું. હું કદાચ 12 કે 13 વર્ષની હોઈશ જ્યારથી મેં આ પપ્પા સાથે જોડાવાનું ચાલુ કર્યું.
1: તો તમે આ સામાજિક કાર્ય અને અભ્યાસ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી રાખો છો?
0: આ બહુ જ સિમ્પલ છે. આ આપણું જ કામ છે, આ આપણને જ બેનિફિટ કરે છે, તો કેમ નહીં? અને ટાઈમનું શું છે, તમે જેવી રીતે તમારો ટાઈમ કાઢી શકો છો એ ઇમ્પોર્ટન્સ ઉપર છે, કે અગર તમારું ઇમ્પોર્ટન્સ એની ઉપર હશે તો તમે ક્યાંયથી બી ટાઈમ કાઢી શકો છો.
1: તમારો કહેવાનો મતલબ છે કે જીવનમાં પ્રાથમિકતા ડિસાઈડ કરવી જરૂરી છે?
0: હા, એટલે મારું અત્યારે જ 12th ખતમ થયું, પણ તમે એટલીસ્ટ રાત્રે રાત્રે ટ્રાય કરો કે તમે રાત્રે જોડાઈ શકો, કે પછી સવારે સવારે ટ્રાય કરો કે સવારે જોડાઈ શકો. કદાચ તમે 1-2 કલાક જ કાઢશો તો બી એ બી બહુ જ ઇનફ છે.
1: તમે જેમ અગાઉ કહ્યું કે તમારા પિતા તમારા પ્રેરણા સ્ત્રોત છે, તો તમે તમારા પિતા પાસેથી સૌથી મહત્વની શીખ કઈ મેળવી છે?
0: હું સૌથી વધારે એમને એ રીતે જોઉં છું કે એ કોઈ દિવસ થાકતા નથી અને કોઈ દિવસ ગીવઅપ નથી કરતા. હું એ જ શીખું છું એમનાથી કે આપણે અહંકારી ન રહેવું જોઈએ, આપણે એક સ્ટેજ પર ન રહેવું જોઈએ કે જે આપણને બધું સામેથી જ મળે, પણ આપણે ગ્રાઉન્ડ વર્ક બી સાથે સાથે કરવું જોઈએ.
1: દિયાબેન, અમારો જે પ્રોગ્રામ છે સહિયર છે, એમાં ભાઈઓ બહેનો બંને સાંભળતા હોય છે, પરંતુ બહેનો અમારો પ્રોગ્રામ ખૂબ સારી રીતે અને ખૂબ ઉત્સાહથી સાંભળતી હોય છે, તો પર્યાવરણ સંરક્ષણમાં બહેનો કઈ રીતે અને કેવી રીતે ભૂમિકા ભજવી શકે?
0: તો હું એવું કહીશ કે આપણે ઘરમાં બી પ્લાન્ટ ગ્રો કરી શકીએ છીએ, આપણે ઘરમાં બી નાના નાના ઝાડ વાવી શકીએ છીએ. આપણે જ્યારે કિચનમાં હોઈએ તો આપણને બી બહુ ગરમી થતી હોય છે, તો આપણે કિચન ગાર્ડન બી બનાવી શકીએ છીએ. આપણું જ્યાં પ્લેટફોર્મ હોય તો ત્યાં બી આપણે વાવી શકીએ છીએ, તો એ રીતે બી આપણે જોડાઈ શકીએ છીએ. અને અગર આપણે બહાર જઈને બી આવી રીતે બી હેલ્પ કરવી હોય તો રાત્રે બી જઈને એટલીસ્ટ આપણે કદાચ ખાલી પાણી બી દેશું તો એ ગ્રો કરવાની બહુ જ આગળ વધશે.
1: તો દિયાબેન, ભવિષ્યમાં તમારા આવનાર પ્રોજેક્ટ શું છે અને તમારું વિઝન શું છે વડોદરા શહેરને હરિયાળું બનાવવા માટે?
0: અમે 2022માં એક મિશન કર્યું હતું કે 1000 ટ્રીઝ ઇન 2022. તો એ જ રીતે અમે જ્યારે શ્રીનાથજી ગયા હતા તો કદાચ રણછોડે જ અમને એક આઈડિયા દીધો કે આટલું નાનું નહીં, તું થોડુંક મોટું કર. એટલે અમારો હવે એ આઈડિયા છે, એ પ્લાન છે કે અમે 1 કરોડ ટ્રીઝ વાવી શકીએ, કે અમે એટલા ઝાડ વાવીએ કે કોઈ દિવસ અમારી આગળની જનરેશન બી એને ઓછા ન

0: પડે. અમારું વિઝન ઈ છે કે જેટલા બી ઝાડ અમે વાવી શકીએ એટલા અમે વાવીએ. અત્યારે અમે VMC થી પ્લોટ લઈએ છે, તો અમે એમની બી બહુ જ હેલ્પ મળે છે અમને. એટલે અમે એ જ રીતે અમે લોકો જગ્યા ગોતીએ છે અને પ્રોજેક્ટ ગોતીએ છે કે જેનાથી અમે વધારેથી વધારે ઝાડ વાવી શકીએ.
1: એટલે તમારી સંસ્થાનું મુખ્ય કામ શું છે? મતલબ છોડનું વાવેતર કરવાનું છે?
0: અમારી અલગ વાત એ જ છે કે અમે એવા ઘણા લોકો હશે કે જે પ્લાન્ટ ગ્રો કરતા હશે, પણ અમે અલગ એ કરીએ છીએ કે અમે ખાલી ગ્રો નથી કરતા, અમે આખું એને જ્યાર સુધી એ મોટું થાય, એ ખીલી ન જાય ત્યાં સુધી અમે એને છોડતા નથી.
1: વડોદરા શહેરમાં તમે અત્યાર સુધી કેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હશે ટોટલ?
0: અમે અત્યાર સુધી વડોદરા શહેરમાં 12,000, અમે એવું નથી કે ઝાડ વાવ્યા જ છે, અમે એને ઉછેર્યા બી છે. ત્યારે જે મેં તમને કીધું કે ભાઈલી પ્લોટમાં અમે એ રીતે ઝાડને ઉછેર્યા છે. અગર અમે ડ્રોનથી જોઈએ તો અમને નીચે જમીન નથી દેખાતી, ખાલી ઝાડ જ ઝાડ દેખાય. અને હું એ બી કહેવા માંગીશ કે વડોદરામાં જ એક શક્તિ પાટી પ્લોટ છે, ત્યાં એક બહુ જ વર્ષો જૂનું, બહુ જ એટલે કદાચ 200-300 વર્ષ જૂનું ઝાડ હશે જેને અમે બચાવ્યું છે. ત્યાં એક સાઇટ બનતી હતી તો એ લોકો એને કાપવાની ટ્રાય કરી, પણ અમે ત્યાંથી નીકળ્યા અને અમે ખાલી જમવા જ જતા હતા. અમારો કોઈ મોટિવ નહોતો કે અમને કંઈ ખબર નથી, પણ ત્યાં અમે એને જોયું કે એ કાપે છે અને આટલું જૂનું ઝાડ છે, આટલું મોટું ઝાડ છે જેને કેટલી વર્ષો, કેટલું પાણી, કેટલું મહેનત લાગી હશે એને ઉગાવવામાં. તો અમે ખાલી જોયું અને અમારી આખી ટીમને કે અમારા જેટલા બી સાથીઓ છે બધાને અમે એને બોલાવ્યા અને અમે ત્યાં ને ત્યાં ઊભા હતા જ્યાં સુધી ઝાડ કાપવાનું પ્લાન કેન્સલ ન કર્યો. અમે લોયર્સને એ બધાને કોલ કરવાની ટ્રાય કરી કે આ રોકો, કેમકે આ 12 હતું એ લોકોની સાઇટથી. તો એ જ રીતે હું કહેવા માંગીશ કે જેટલી બી સાઇટ છે તો તમે એવી રીતે ટ્રાય કરો કે ઝાડને બી તમે ઇન્ક્લુડ તમારી સાઇટમાં કરીને તમે એને બી ગ્રો કરો અને તમારી સાઇટ બી ગ્રો કરો. અગર આપણે અત્યારે જોઈએ અત્યારની જનરેશન કઈ છે કે કેફેઝ ને એ બધી જગ્યાએ જવું હોય છે, તો અત્યારે ઓપન કેફેઝ બહુ હોય છે. ઝાડ પર બી લોકો લાઇટ્સ લગાવીને એસ્થેટિક માને છે, તો એ ઝાડ જ નહીં હોય તો તમે શું કરશો? તો એને બી સાથે લઈને ચાલીએ પણ એને કાપીએ નહીં. એટલે અમે એ ઝાડને બચાવ્યું છે અને અત્યારે બી ઝાડ ત્યાં.
1: તમારી ઉંમરના જે મિત્રો છે તમારી સાથેના, એ લોકો પણ પર્યાવરણને લઈને આટલી ગંભીરતા દર્શાવે છે?
0: હા, અમે લોકો બી જ્યારે જ્યારે બહાર જઈએ તો ત્યારે ત્યારે અમે ટ્રાય કરીએ છીએ કે અગર અમને એવું કંઈક દેખાય કોઈ ઝાડ કપાય છે તો અમે ટ્રાય કરીએ કે એ ઝાડ ન કપાય. અને અમે જ્યારે જ્યારે બી આવા પ્રોજેક્ટ્સ હોય છે કે એનું 5th June છે જે એન્વાયરમેન્ટ ડે છે, તો ત્યારે બી મારા ફ્રેન્ડ્સ, મારી ઉંમરના લોકો એ બધા જ જોડાય છે કે આપણે ટ્રીઝને ગ્રો કરીએ અને આપણી જ જનરેશનને પ્રોબ્લેમ ન આવે.
1: ભવિષ્યમાં તમે આ ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો કે તમારું કોઈક બીજું વિઝન છે? પર્યાવરણ ક્ષેત્રે જ આગળ વધશો કે પછી તમારી કારકિર્દી કોઈ બીજા ક્ષેત્રે ઘડશો તમે?
0: મારે આગળ બિઝનેસ કરવું છે, પણ એના જ સાથે જેવી રીતે મેં કીધું કે એને પાછળ છોડીને નહીં, આપણા પર્યાવરણને આપણે સાથે લઈને ચાલીએ. મારું ઈ સે છે કે હું બિઝનેસ કરીશ, જે બી બિઝનેસ કરીશ, પણ હું આને સાથે લઈને જ ચાલી.
1: દિયાબેન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમે યુવાનો અને ખાસ કરીને બાળકો જે આપણા દેશનું ભવિષ્ય છે તેમને શું સંદેશ આપવા માંગશો?
0: હું એ કહેવા માંગીશ કે અત્યારના યુવાનોને એ કહેવાનું જરૂરી છે, અત્યારે જે મોટા લોકો કામ કરે છે તો આ એમના માટે જરૂરી તો છે નહીં, આપણી જનરેશન માટે કે આપણી આવનારી જનરેશન માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ અગર એનું ધ્યાન નહીં રાખીએ તો પછી ટૂંક જ સમયમાં કદાચ આપણને જ પ્રોબ્લેમ પડશે, અને એના માટે આપણે જ લોકોને વર્ક કરવું જોઈએ અને આપણે જ લોકોને સાથ દેવો જોઈએ. એ જ રીતે હું 17 વર્ષની થઈ જ્યારે, તો અમે 17 ઝાડ ઉગાડ્યા છે મારી જ બર્થડે પર. તો એ જ રીતે અગર આપણે બચ્ચાઓએ જોડાવું હોય તો આપણી જ બર્થડે પર આપણે કદાચ આપણે જેટલા વર્ષના થયા એટલા ઝાડ ઉગાડીએ, અને કદાચ એ જ નહીં તો આપણી જ બર્થડેના આપણે 1 ઝાડ તો ઉગાડી જ શકીએ.
1: તો દિયાબેન, આપનો ખૂબ ખૂબ આભાર આકાશવાણી સ્ટુડિયોમાં આવવા બદલ કે તમે શ્રોતા મિત્રો અને બહેનોને આટલી ફ્રૂટફુલ માહિતી આપી.
0: હું આકાશવાણીનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમે મને લોકોને અને યંગસ્ટર સુધી આ વાત પહોંચાડવાની ઓપોર્ચ્યુનિટી આપી.
1: તો બહેનો, હમણાં જ આપે સાંભળ્યો દિયા કાર્યા સાથેનો વાર્તાલાપ. તો બહેનો, હવે સમય છે એક સુંદર મજાનું ગીત સંભળાવવાનું.

ઉનાળાની રજાઓ હવે પૂર્ણ થવાને આરે છે. ફરીથી શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠશે. પરંતુ બહેનો, સ્કૂલ ખુલતાની સાથે જ દરેક માતાને એક જ સમસ્યા સતાવે છે કે બાળકને દરરોજ ટિફિનમાં એવું તે શું આપવું કે જે તે ખુશીથી ખાય અને તે તેના માટે હેલ્ધી પણ હોય. વળી આજના જંક ફૂડના કલ્ચરમાં બાળકોને નાનપણથી જ જંક ફૂડ ખાવાનો એવો ચટકારો લાગી જાય છે કે તેમને ઘરની સાદી વાનગીઓ પસંદ જ નથી આવતી. તો બહેનો, હું તમારી સાથે એવી અમુક રેસીપી શેર કરી રહી છું જે તમે તમારા બાળકને ટિફિનમાં આપી શકો છો. અને બહેનો, આ રેસીપી એવી છે કે તમારું બાળક એ ખુશીથી ખાશે પણ અને તેનાથી તેને પોષણ પણ મળશે. તો બહેનો, હું આપી રહી છું માત્ર 10 મિનિટમાં બની જતી સ્પ્રાઉટ ચાટની રેસીપી. તો બહેનો, સામગ્રી નોટ કરી લો. 1 કપ બાફેલા મગના અંકુર, એટલે કે ફણગાવેલા મગ. 1 નાની કાકડી ઝીણી સમારેલી. 1 ટામેટું ઝીણું સમારેલું. 1 નાની ડુંગળી ઝીણી સમારેલી, જે ઓપ્શનલ છે. 1 ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, અને ચાટ મસાલો થોડો વધારે પડતો, કારણ કે બહેનો બાળકોને ચાટ મસાલો એમ પણ ભાવતો જ હોય છે. અને કોથમીર ગાર્નિશિંગ માટે. તો બહેનો, બનાવવાની રીત, જે હું હંમેશા કહેતી હોઉં છું, ખૂબ જ સરળ છે. બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરી લો, તેની ઉપર લીંબુનો રસ ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરી લો અને ટિફિનમાં ભરી આપો. બહેનો, સ્પ્રાઉટ ચાટ દરેક વયના લોકો માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાસ કરીને બાળકો માટે તો એ ખૂબ જ હેલ્ધી છે. તો બીજી જ એક એવી રેસીપી છે, પનીર વેજ રોલ, જે બહેનો માત્ર 15 મિનિટમાં બની જતી હોય છે. તો બહેનો, તેના માટે સામગ્રી નોટ કરી લો. 2 ઘઉંની રોટલી, 100 ગ્રામ પનીર છીણેલું, 1/4 કપ ગાજર છીણેલું, 1/4 કપ કોબીજ ઝીણી સમારેલી, 1 ચમચી લીલી ચટણી, મીઠું અને મરી સ્વાદ મુજબ. તો બહેનો, બનાવવાની રીત, પનીર, ગાજર, કોબીજ, મીઠું અને મરી મિક્સ કરો. રોટલી પર લીલી ચટણી લગાવો. તૈયાર થયેલું મિશ્રણ ભરીને

રોલનો શેપ આપો. તે જ રીતે બહેનો, વેજીટેબલ પૌવા પણ બાળકોને ભાવતા હોય છે. તે પણ બહેનો માત્ર 15-20 મિનિટમાં બની જતા હોય છે. તો તે માટે સામગ્રી નોટ કરી લો. 2 કપ જાડા પૌવા, 1 નાની ડુંગળી સમારેલી, 1/4 કપ વટાણા, 1 નાનું ગાજર સમારેલું, 1 ચમચી મગફળી, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી તેલ, લીંબુ અને કોથમીર. તો બહેનો, બનાવવાની રીત. પૌવાને ધોઈને 5 મિનિટ માટે રાખો. કડાઈમાં તેલ ગરમ કરી રાઈ અને મગફળી તડકાઓ. ડુંગળી, ગાજર અને વટાણા ઉમેરી 3-4 મિનિટ સુધી સાંતળો. હળદર, મીઠું અને પૌવા ઉમેરો. 2 મિનિટ બરાબર બધી સામગ્રી મિક્સ કરીને હલાવીને ગેસ બંધ કરો. ઉપરથી લીંબુનો રસ અને કોથમીર. બહેનો, મને આશા છે કે તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરશો અને તમારા બાળકોને ટિફિનમાં જરૂરથી આપશો. બહેનો, આ રેસીપી એટલી બધી પણ યુનિક નથી, પરંતુ પૌષ્ટિક તો જરૂર છે અને ગણતરીની મિનિટોમાં બની જાય તેવી પણ છે. તો બહેનો, મારે તમારી સાથે હજી તો ઘણી બધી વાતો કરવી છે, પરંતુ બહેનો, સમય તેની ઇજાજત બિલકુલ નથી આપતો, કારણ કે સમય તો કોઈની માટે રોકાતો જ નથી. તો તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણને આપજો ઇજાજત. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: શબ્દોમાં મહેકતી યાદો. તારીખ 8 જૂન 2026 ના દિવસે જયારે આકાશવાણી તેની ગૌરવમય પ્રસારણ યાત્રાના 90 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર રજૂ કરશે. આકાશવાણીના ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક, જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લ સાથેની વિશેષ મુલાકાત. તારીખ 8 જૂન સોમવારે બપોરે 12:02 આ ખાસ મુલાકાત સાંભળવાનું ચૂકતા નહીં. આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ, જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ, બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં લવલીન નિગમ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि वैश्विक आर्थिक संकट के बावजूद भारतीय अर्थव्यवस्था की नींव असाधारण रूप से मजबूत बनी हुई है. श्री मोदी ने दमण में कल लगभग 2,970 करोड़ रुपए के विकास परियोजनाओं का शुभारंभ किया. इस अवसर पर प्रधानमंत्री ने एक जनसभा में कहा कि भारत विश्व की सबसे तेजी से बढ़ती अर्थव्यवस्थाओं में से एक है.
2: वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है और ये दुनिया में तेज गति से आगे.

0: केंद्र सरकार की प्रतिभूतियों में निवेश सीमा 4,62,490 करोड़ और दूसरी छमाही के लिए 4,77,006 करोड़ तय की गई है। राज्य विकास ऋणों के लिए ये सीमा पहली छमाही में 1,53,043 करोड़ और दूसरी छमाही में 1,64,242 करोड़ निर्धारित की गई है। अंकिता आप्टे, आकाशवाणी समाचार, मुंबई।
1: संरक्षण मंत्री राजनाथ सिंहે જણાવ્યું કે જ્યારે ઘણા દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે। નાણાકીય વર્ષ 2025-26માં 7.7% નોંધાયેલા જીડીપી વૃદ્ધિ દરનો ઉલ્લેખ કરતા શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ છેલ્લા 12 વર્ષમાં બનેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે। સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક વિકાસને સ્થિરતા, આત્મવિશ્વાસ, ટકાઉપણું અને વિશ્વસનીયતા સાથે જોડ્યો છે। મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજે ભારત લેટિન અમેરિકા અને કેરેબિયન વેપાર અને રોકાણ મંચનું આયોજન કરાયું છે, જેમાં 15 લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના રાજદૂત અને રાજદ્વારી પ્રતિનિધિઓની સાથે ઉદ્યોગ જગતના નેતાઓ અને રોકાણકારો ભાગ લેશે। આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારત અને લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો છે। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે। કાર્યક્રમ દરમિયાન ઉત્પાદન અને સેવા ક્ષેત્રો માટે અલગ સત્રો યોજાશે। ઉત્પાદન સત્ર ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ્સ, કાપડ અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે। સેવા સત્રમાં આઈટી, પર્યટન, ફિનટેક અને શિક્ષણનો સમાવેશ થશે। ઉપરાંત રોકાણકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે વિવિધ બેઠકો પણ યોજાશે। દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના એક હોટલ રસોઈયાની ધરપકડ કરી છે। ગત 3 જૂને માલવીયાનગરમાં એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અગાઉ પોલીસે હોટલ માલિકની પણ સદોષ હત્યા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી। પોલીસે જણાવ્યું હતું કે વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બિમ્સટેક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી। સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે બિમ્સટેક બંગાળની ખાડી ક્ષેત્રમાં સહિયારી સમૃદ્ધિ, જોડાણ અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહ્યું છે। તેમણે કહ્યું કે ભારત એકતા અને પરસ્પર સહયોગની ભાવનામાં બિમ્સટેકના સભ્ય દેશો સાથે સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે। બિમ્સટેક અથવા બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે ખાડી બંગાળની પહેલ એક પ્રાદેશિક સંગઠન છે, જેનો હેતુ બંગાળની ખાડીની સરહદે આવેલા દેશો વચ્ચે આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે। આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। પાર્ટી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી। લિંગામનેની રમેશ આજે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે। પાર્ટીના જણાવ્યા અનુસાર રમેશ 2015થી જનસેના અને તેના નેતૃત્વ સાથે જોડાયેલા છે। મોરિશિયસે છેલ્લા 21 દિવસમાં કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનની મુસાફરી કરનારા અથવા ત્યાંથી પસાર થયેલા વિદેશી નાગરિકોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે। ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે। સ્થાનિક નાગરિકો અને વ્યવસાય અથવા વિદ્યાર્થી પરમિટ ધરાવતા વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જો કે જો તેઓએ છેલ્લા 3 અઠવાડિયામાં તેમાંથી કોઈપણ દેશની મુલાકાત લીધી હોય તો તેમને 21 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે। અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે સ્ક્રીનિંગ પણ ફરજિયાત રહેશે। મોરિશિયસ સરકારે જુલાઈમાં દેશમાં યોજાનારી 18મી અમેરિકા આફ્રિકા બિઝનેસ સમિટને મુલતવી રાખવાની પણ હાકલ કરી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં હાલના 58%થી વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો છે। ગઈકાલે ગુવાહાટીમાં મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। રાજ્ય કેબિનેટે દિબ્રુગઢને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર તરીકે જાહેર કરવાના અને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર વિકાસ સત્તામંડળની રચના કરવાના પ્રસ્તાવને પણ

મંજૂરી આપી હતી. આ પ્રદેશ દિબ્રુગઢ જિલ્લામાં દિબ્રુગઢ કેપિટલ કોમ્પ્લેક્સના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવશે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેને વન્યજીવન સંરક્ષણમાં એક મોટી સિદ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવન સંરક્ષણ માટે એક સફળ મોડલ તરીકે ઉભરી આવ્યું છે અને કારાકલનું પુનરાગમન તેનો પુરાવો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ FSSAIએ પશ્ચિમ ક્ષેત્રએ તમામ ખાદ્ય વ્યવસાયીઓને તાત્કાલિક ધોરણે પેકિંગ અથવા ખોરાક પીરસવા માટે અખબારનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય આપ્યો છે. મુંબઈમાં એક વડાપાઉં વિક્રેતાએ તાજેતરમાં પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ કર્યો હતો. FSSAIએ ચેતવણી આપી હતી કે છાપકામની શાહીમાં સીસુ અને અન્ય ભારે ધાતુઓ સહિત અનેક હાનિકારક રસાયણો હોય છે. પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ ખોરાક દૂષિત કરી શકે છે અને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. અમેરિકાના સિએટલમાં આજે બીજો મેંગો મેજિક ફેસ્ટિવલ યોજાયો, જેમાં અમેરિકાના કોસ્ટકો જેવા છૂટક વેપારી સહિત ભારતીય ફળોના સૌથી વધુ અગ્રણી આયાતકારોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રની આલ્ફોન્સો અને કેસર, આંધ્રપ્રદેશની બંગનપલ્લી અને હિમાયત, ઉત્તરપ્રદેશની લાંગરા અને દશેરી અને ગુજરાતની રાજાપુરી કેરીનું પ્રદર્શન યોજાયું છે. સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગયા વર્ષે જુલાઈમાં અમેરિકન ગ્રાહકો માટે કોસ્ટકો જેવા મોટા રિટેલ સ્ટોર્સમાં ભારતીય કેરીની નવી પ્રીમિયમ જાત લાવવાના પ્રયાસ સાથે ભારત અને ગ્રેટર સિએટલ વિસ્તાર બંનેમાં વિવિધ હિસ્સેદારી સાથે ભાગીદારી કરી હતી. હવામાન વિભાગે આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઉત્તર પૂર્વ ભારત, કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં યજમાન જાપાન સામે રમશે. આ મેચ જાપાનના કાકામિઘારામાં ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5-3 હરાવ્યું હતું અને જાપાને મલેશિયાને 8-1 હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રીજા સ્થાન માટેની મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મલેશિયા સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરિશિયસે ઇબોલા સંક્રમણને પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: બી હળવદ હાઇવે પર પૂરઝડપે આવતી કાર ડમ્પરમાં ઘૂસી જતા 5ના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ જોડાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઓવરલોડ મુસાફરો અને બાઇક ભરીને જતી તુફાન કાર ટ્રેક્ટર સાથે અથડાતા કારમાં સવાર 20થી વધુ લોકોને નાની મોટી ઇજા થયાના અહેવાલ છે, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તાપી જિલ્લાના કુકરમુંડા ગામ પાસે કાર પલટી જતા એક યુવકનું મોત થયું હતું. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું, જ્યારે કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં 2,23,00,000થી વધુ ખેડૂતોએ વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે 2,18,000 સોઇલ હેલ્થ કાર્ડનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા 6 મુખ્ય તત્વોની તથા કોપર, આયર્ન, ઝીંક અને મેંગેનીઝ જેવા 6 સૂક્ષ્મ તત્વો સહિત કુલ 12 પેરામીટરનું પૃથ્થકરણ કરવામાં આવે છે. આ પૃથ્થકરણના આધારે ખેડૂતોને ખાતરના વપરાશ અંગે ભલામણ કરવામાં આવે છે. ભલામણના આધારે ખાતરના ઉપયોગથી ખાતરનો બિનજરૂરી વ્યય અટકે છે અને જમીન પણ સ્વસ્થ રહે છે. રાજ્યમાં હાલ જમીન ચકાસણી માટે 21 પ્રયોગશાળાઓ અને 1 સૂક્ષ્મ તત્વ પ્રયોગશાળા કાર્યરત છે. મહેસાણા જિલ્લામાંથી 7 જેટલા બાંગ્લાદેશી નાગરિક મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા પોલીસ દ્વારા 30 ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 14 જેટલા શંકાસ્પદ શખ્સ મળી આવ્યા હતા. પૂછપરછ બાદ 5 મહિલાઓ સહિત 7 લોકો પાસે બાંગ્લાદેશી નાગરિક હોવાના વિદેશી પાસપોર્ટ સહિતના પુરાવા સામે આવ્યા હતા, ત્યારે તેઓને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના વતની માનસિંહ પરમાર રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થતા તેમણે પ્રતિક્રિયા આપી હતી.
1: ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય નેતૃત્વને રાજ્યસભા કે સાંસદ કા ઉમેદવાર મુજબ ઘોષિત કિયા હૈ. મેં પાર્ટી કે સભી શીર્ષ નેતૃત્વ કા હૃદયપૂર્વક આભાર માનતા હું. મેરે જૈસે એક બૂથ કે સામાન્ય કાર્યકર્તા કો ભારતીય જનતા પાર્ટી સભા કા સાંસદ કા ઉમેદવાર ઘોષિત કિયા હૈ. યે મેરે લિયે ખુશી કી બાત નહીં, લેકિન પૂરે હિન્દુસ્તાન કે જિતને ભી યુવા ભારતીય જનતા પાર્ટી મેં કામ કરતે હૈ, સભી કે લિયે ખુશી કી બાત હૈ. અભી યે ભારતીય જનતા પાર્ટી મેં હી પોસિબલ હૈ, સંભવ હૈ.
0: પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે, તેમ રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત 2 દિવસીય પર્યાવરણ કાર્ય શિબિરના ઉદઘાટન પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે પર્યાવરણની ચિંતા એ વૈશ્વિક છે, પરંતુ જ્યાં સુધી જનસામાન્યમાં જાગૃતિ નહીં આવે અને વ્યક્તિગત સ્તરે પગલાં નહીં લેવાય ત્યાં સુધી ઇચ્છનીય પરિણામો પ્રાપ્ત નહીં થઈ શકે. તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. હવે થોડી જ વારમાં 5:30

0: રીતે સાંભળીએ યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજના કાર્યક્રમનો વિષય છે મહાસાગરોનું મહત્વ. પ્રવક્તા છે રોશની વરિયા. સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

હેલો, નમસ્કાર યુવા મિત્રો, હું છું રોશની વરિયા. આપ સૌનું સ્વાગત કરું છું આપના ફેવરેટ કાર્યક્રમ યુવાણીમાં. મિત્રો, આશા છે કે તમે બધા જ મજામાં હશો. આપણે સતત નવા ટોપિક્સ પર વાત કરતા જ હોઈએ છીએ, તો આજે પણ એક સરસ મજાનો ટોપિક લઈને હું આવી ગઈ છું તમારી સમક્ષ. તો આજે આપણે મહાસાગરોના મહત્વ વિશે વાત કરવાની છે. મિત્રો, આજે એક નવો ટોપિક છે. આપણે સતત એવા ટોપિક્સ પર વાત કરતા જ હોઈએ છીએ જે આપણા જીવનને આગળ વધારે, પણ આપણી જાણકારીઓ વિશે પણ વાત કરવી આપણને જરૂરી લાગવી જોઈએ. તો મહાસાગર પૃથ્વીના જીવન માટે અત્યંત આવશ્યક છે, એ વાત તમે સૌ જાણતા હશો. તેઓ પૃથ્વીની સપાટીનો મોટો ભાગ આવરી લે છે અને વિશ્વની આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ તો આપણે ભણવામાં આવતું જ હતું, સાચી વાત ને? મહાસાગરોમાંથી મળતું ઓક્સિજન કરોડો જીવોના જીવન માટે જરૂરી છે. માછીમારી, વેપાર અને પ્રવાસન જેવા અનેક ક્ષેત્રો મહાસાગરો પર આધારિત છે. સમુદ્રમાં રહેલી જીવનસૃષ્ટિ, જૈવ વિવિધતા અમૂલ્ય ખજાનો છે. મહાસાગરો વરસાદી ચક્રને પણ પ્રભાવિત કરે છે. જો મહાસાગરો સ્વસ્થ રહેશે તો માનવજાતનું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે. તેથી મહાસાગરોનું સંરક્ષણ કરવું દરેકની જવાબદારી છે. મિત્રો, આપણે એઝ અ યુવા દેશ દુનિયાને આગળ વધારવા માટે આપણે સતત જેટલા પ્રયાસો થતા હોય એટલા કરવા જ જોઈએ. આપણે એક સારી આદત પાડવા માટે વધારે વાર ના લાગે. આપણે યુવાન છીએ અને આપણું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ. પ્લાસ્ટિકનો પ્રદૂષણનો ખતરો, આજે મહાસાગરો માટે સૌથી મોટો ખતરો પ્લાસ્ટિક પ્રદૂષણ છે. લાખો ટન પ્લાસ્ટિક દર વર્ષે સમુદ્રમાં પહોંચે છે. આ પ્લાસ્ટિક સમુદ્રી પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થાય છે. ઘણી માછલીઓ અને કાચબાઓ પ્લાસ્ટિકને ખોરાક સમજીને ગળી જાય છે, પરિણામે તેમનું મૃત્યુ થાય છે. પ્લાસ્ટિકના નાના કણો ખાદ્ય શૃંખલામાં પ્રવેશી માનવ સ્વાસ્થ્યને પણ અસર કરે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને અને યોગ્ય નિકાલ કરીને આપણે આ સમસ્યાને ઘટાડી શકીએ છીએ. મિત્રો, પ્લાસ્ટિકનું જે પ્રોબ્લેમ્સ આવી રહી છે એ તમને ખરેખર, તમે સાંભળ્યું જ હશે, આપણા બજારમાં પણ પ્લાસ્ટિકની કોથળીઓ, પ્લાસ્ટિક યુઝ બહુ ઓછો કરવામાં આવ્યો છે. જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. સમુદ્રી જીવસૃષ્ટિનું સંરક્ષણ, મહાસાગરોમાં અસંખ્ય પ્રકારના જીવો વસે છે. વ્હેલ, ડોલ્ફિન, કાચબા, માછલીઓ અને પરવાળાના ખડકો જેવી અનેક પ્રજાતિઓ સમુદ્ર પર્યાવરણને ભાગ છે. પ્રદૂષણ અને અતિશય માછીમારીના કારણે આ જીવસૃષ્ટિ જોખમમાં છે. જો સમુદ્રી

પ્રજાતિઓ નાશ પામશે તો સમગ્ર પર્યાવરણનું સંતુલન બગડી જશે. તેથી સમુદ્રી જીવોનું સંરક્ષણ કરવું જરૂરી છે. દરેક જીવનું અસ્તિત્વ પૃથ્વી માટે મહત્વપૂર્ણ છે. આગળ વાત કરીએ તો જળવાયુ પરિવર્તનનો મહાસાગર પણ ગંભીર પ્રભાવ પડી રહ્યો છે. વૈશ્વિક તાપમાન વધવાથી સમુદ્રનું પાણી ગરમ થઈ રહ્યું છે. તેના કારણે પરવાળાના ખડકોને નુકસાન થાય છે. હિમનદીઓ ઓગળવાથી સમુદ્રનું સ્તર પણ વધી રહ્યું છે. આ સ્થિતિ દરિયાકાંઠાના વિસ્તારો માટે ખૂબ જોખમી છે. જો આપણે કાર્બન ઉત્સર્જન ઘટાડીશું તો મહાસાગરોને પણ સુરક્ષિત રાખી શકીશું. પર્યાવરણની સુરક્ષા એટલે મહાસાગરોની સુરક્ષા. આગળ વાત કરીએ તો દરિયાકિનારાની સ્વચ્છતા. દરિયાકિનારાની સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. ઘણા લોકો ફરવા જાય છે ત્યારે કચરો દરિયામાં અથવા કિનારે ફેંકી દે છે. આ કચરો સમુદ્રી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. સ્વચ્છ દરિયાકિનારા માત્ર સુંદર જ નથી લાગતા પરંતુ સમુદ્રી જીવો માટે પણ સુરક્ષિત હોય છે. વિશ્વ મહાસાગર દિવસ પર અનેક સંસ્થાઓ સફાઈ અભિયાન ચલાવે છે. આપણે પણ તેમાં ભાગ લઈ શકીએ છીએ. પાણી જીવનનો આધાર છે. મહીસાગરોમાં પાણીનું વિશાળ ભંડાર હોવા છતાં પીવાનું પાણી મર્યાદિત છે. તેથી પાણીનો બગાડ અટકાવવો જરૂરી છે. પાણી બચાવવાથી પર્યાવરણનું સંતુલન જળવાય છે. ઘરમાં નાના પ્રયાસો પણ પાણીની બચત કરી શકાય છે. પાણી પ્રત્યેની જવાબદારી ભાવિ પેઢીઓને સુરક્ષિત ભવિષ્ય આપશે. મિત્રો, આજથી 10-15 વર્ષ પહેલાં જ્યારે અમે સ્કૂલમાં જતા હતા અને જ્યારે અમે અભ્યાસ કરતા હતા અત્યારે તો ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. જ્યારે અમે જતા હતા સ્કૂલમાં ત્યારે અમારા ટીચર્સ અમને એક શિખામણ આપતા હતા કે પેટ્રોલનો જથ્થો, વીજળીનો જથ્થો ખૂબ ઘટી રહ્યો છે. હવે ઝડપથી વપરાશ વધી રહ્યો છે અને એનો પુરવઠો હોય એ ખૂબ ઘટી રહ્યો છે. તો આપણે તેને જાળવણીથી અને સાચવીને તેનો સદુપયોગ કરીએ. જ્યારે પેટ્રોલ નહીં હોય અત્યારે પેટ્રોલના જે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે એ તમે જોઈ જ રહ્યા હશો. હાલ વર્તમાનમાં જે ચાલી રહ્યું છે તે પેટ્રોલનો ભાવ વધારો થાય છે, એનો પુરવઠો ઘટે છે અને ઇન્ટરનેશનલ એટલા આપણને પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. તો એટલા માટે જ એવી રીતે પાણી બચાવવાની જરૂરિયાત પણ ખૂબ જરૂરી છે, જે આપણી ભાવિ પેઢીઓને સુરક્ષિત ભવિષ્ય આપી. મિત્રો, આ બધામાં આપણી યુવાઓની ભૂમિકા શું રહેશે? મહીસાગરોના સંરક્ષણમાં યુવાનોનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેઓ જાગૃતિ અભિયાન ચલાવી શકે છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડી શકે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રેરણા આપી શકે છે. યુવાનોની સકારાત્મક શક્તિ પર્યાવરણ માટે મોટું પરિવર્તન લાવી શકે છે. આજના યુવાનો જ આવતીકાલના નેતાઓ છે. વૈજ્ઞાનિક સંશોધનનું મહત્વ. મહીસાગરો વિશે વધુ જાણવા માટે વૈજ્ઞાનિક સંશોધન જરૂરી છે. સંશોધન દ્વારા સમુદ્રી જીવો અને કુદરતી સંસાધનો વિશે માહિતી મળે છે. વૈજ્ઞાનિકો સમુદ્રના તાપમાન, પ્રવાહો અને જીવસૃષ્ટિનો અભ્યાસ કરે છે. આ માહિતી પર્યાવરણના સંરક્ષણ માટે ઉપયોગી બને છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મહીસાગરોને સમજવામાં મહત્વની ભૂમિકા. મહીસાગરો વિશ્વના અર્થતંત્ર માટે ખૂબ મહત્વના છે. વેપારનો મોટો સમુદ્રી ભાગ માર્ગો દ્વારા થાય છે. લાખો લોકો માછીમારી અને પ્રવાસન ક્ષેત્રમાં રોજગાર મેળવે છે. મહીસાગરો અનેક દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપે છે. તેથી મહત્વનું સંરક્ષણ આર્થિક વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે. આપણી જવાબદારી શું બને છે? વિશ્વ મહીસાગર દિવસ દરેક વ્યક્તિએ પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવું જોઈએ. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, કચરાનો યોગ્ય નિકાલ અને પાણીની બચત જેવા પગલાં ભરવા જોઈએ. નાના પ્રયાસો પણ મોટું પરિવર્તન લાવી શકે છે. સ્વચ્છ અને સુરક્ષિત મહીસાગરો આવનારી પેઢીઓને શ્રેષ્ઠ ભેટ આપી શકે છે. આપણે સૌ મળીને મહીસાગરોને બચાવવાનો સંકલ્પ કરવો જોઈએ. તો મિત્રો, આજે આ સરસ મજાના કાર્યક્રમમાં તમને એ જાણવા મળ્યું હશે કે મહીસાગરોનો આપણા જીવનમાં શું ભાગ છે. મિત્રો, આપણે તો ભૂમિ ભાગમાં રહેતા હોઈએ એટલે આપણને બહુ વિચાર ના આવે. આપણને સમુદ્રી જીવોનો, સમુદ્રી જે આપણને ઉપયોગી થાય છે એ વસ્તુઓનો આપણને બહુ ખ્યાલ ના આવે. તો આજે આપણે સજાગ થઈને એક નિયમ લઈશું કે સમુદ્રનું સંરક્ષણ કરીશું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશું અને જે જીવસૃષ્ટિ અંદર વસે છે તેનું આપણે સંરક્ષણ કરીશું.

0: શ્રોતા મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો મહાસાગરોનું મહત્વ. પ્રવક્તા હતા રોશની વરિયા. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 6 થવા જઈ રહ્યા છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી.
1: કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્ર માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
2: પારૂ રાવલના નમસ્કાર.

0: किसान वाणी।
1: मीठे
2: हाँ,
1: आज जमीन में कई कश हो लागत नहीं?
2: हाँ, हमें तो कशु रू नहीं पहले जेव। हाँ, जमीन बदी आम सूकी सूकी आम जाने इना में जीव ना हो ने भी थी गई से।
1: कारण के आ जमीन में आपने रासायनिक खातर भोवा लियो, एटलू बधु रासायनिक खातर आली घणु बधु पकवी लीधु। हवे जमीन से ने फलद्रुपता पाछी मेळवा माटे से ने बीजा खातर मांगे से, एटले के देशी खातरो मांगे।
2: हाँ, देशी खातर तो मांगे से, पण हवे एना माटे शुं करवानुं? एटली बधी गाय भैंस बधु जोईए ने,
1: हवे
2: पशुओ रह्या नथी।
1: ભાઈ, પશુ રહ્યા નથી એટલે તો ખેડૂતોએ પશુ વસાવવા જોઈએ અને ઘરે પાછો પોતાનો ઉકેડો બનાવવો જોઈએ, અને ઉકરડો તો ઉકરડો પણ ઉકરડાનું ખાતર વેચી નહીં દેવાનું, પોતાના ખેતરમાં જે ખાતર ભરવાનું અને પાછી જમીન ફળદ્રુપ બનાવવાની। હા,
2: હવે તો કેવું થઈ ગયું છે, ગામડાના લોકોને આરામથી રહેવું છે, એમ કે આ કોણ આટલી બધી મહેનત કરે એવું કહેશે, એના કરતા દૂધ આટલું વાપરવા જોઈએ બજારમાંથી લઈ આવવાનું એવું કહેશે। હવે તો એ લોકો ઠેલીનું દૂધ વાપરે છે હવે તો।
1: હવે પેલી એવી વાત થઈ ગઈ છે કે ભાઈ, અચ્છેર દૂધ હારું કોણ આખી ભેંસ ઘરના વાગને બોંધે એવી વાત છે।
2: હા, હવે એવું થઈ ગયું છે ગામડામાં
1: પણ। મીઠી, બધા આવી રીતથી વેચાતું દૂધ લાવશે તો દૂધનું ઉત્પાદન કોણ કરશે?
2: હા, પણ એમને વિચાર કરવો જોઈએ ને કે નોકરી કરવી એના કરતા તો પશુઓ રાખવા સારા એમ।
1: પશુઓ રાખવા સારા છે મીઠી, પણ આ ઘણી વખત તો આપણે ગામડાના લોકો પેલું બહારથી કોથરીનું દૂધ લઈને વાપરે છે, ત્યારે આપણને એમ થાય કે આ ઉલટી ગંગા વેચે। હા
2: હા, તો હવે તો એ લોકો બહારથી જ લાવે છે, ઠેલીઓ ને ઠેલીઓ લાવે છે, છાસલી પણ ઠેલી લાવે છે, હવે તો ઘીની ઠેલી લાવે છે, હવે એવું થઈ ગયું છે।
1: ભાઈ, ઘીની ઠેલીઓ લાવે તો બરાબર છે, ભાઈ હવે ઘેર વલોનો રહ્યો નથી, છાસની આમ તો ના લાવી જોઈએ, કારણ કે ઘેરે જો દૂધ હોય ને તો દૂધમાંથી દહીં બનાવીને દહીંમાંથી છાસ બનાવી શકાય, પણ ચલો છાસે લાવે એનો વાંધો નહીં, પણ આ જે દૂધની થેલીઓ લાવે છે તો ખરેખર આ ખેડૂતોએ વિચારવા જેવી વાત છે।
2: અને તમને ખબર છે, જે લોકો શહેરમાં રહેતા હોય ને એ લોકોને આવું ઠેલીનું દૂધ નથી ભાવતું, એ લોકો ગામડાના દૂધની માંગ કરે છે કે ગામડાનું દૂધ કંઈકથી મળી જાય છે,
1: હા
2: એમને એવું દૂધ વધારે ભાવે છે,
1: એને કહેવાય લઘવું બોંધ્યું।
2: હા,
1: અને ગામડાના લોકો છે ને આ દૂધ કેનમાં ભરી ભરીને પાછા શહેરમાં જે લોકો આ છૂટું દૂધના રશિયા હોય ને એને પહોંચતું કરે છે। હા,
2: અને એ લોકો એ દૂધ વધારે પીવે પાછા, હા એમને ભાવે પણ બહુ।
1: પણ મીઠી, એ શહેરમાં જે દૂધ વેચવા જાય છે ને એમને ખરેખર બે સલામ કરવી જોઈએ કે એ વહેલા ઉઠી જાય, સમયસર જે શહેરનો માણસ ઉઠ્યો હોય ને એ પહેલો તો એના ઘરના ટકોરા પડી જાય કે દરવાજો ખોલો દૂધ આવ્યું, શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય, ભર ભોંખરે એ ગામડેથી દૂધ

0: ભરી અને ભલે સાયકલ પર કે બાઇક ઉપર લઈ અને સીધો શહેરમાં સોસાયટીએ સોસાયટીએ ગલીએ ગલીએ ફરી અને જેટલો લગવો હોય બધે દૂધ પહોંચાડી દે. હા,
1: અને ઘી પણ બનાવે. હા, એમાંથી ઘી વેચાતું નહીં લાવતા હવે તો.
0: હવે એ દૂધ ઘેર પેલું ચોખ્ખું આવ્યું હોય એટલે એ દૂધ ગરમ કરે એટલે એની મલાઈ થાય ને મલાઈમાંથી લોકો ઘી બનાવી અને ઘીની ખોટ પૂરી કરે છે. પણ મીઠી ઘણી વખત ઘણા લોકો લગવું બાંધે ને દૂધનું, તો થોડાક દાડા સારું દૂધ આવે. હા
1: હા, એવું થાય છે. હા, થોડાક દિવસ સારું આવે છે, પછી પાછું એવું ને એવું એમ. એવું ના કરવું જોઈએ.
0: એ નવું નવું લગવું બાંધે ને ત્યારે દૂધ આમ રબ્બડ જેવું મસ્ત આવે જાડું, અને પછી ધીરે ધીરે ધીરે ધીરે દૂધની ક્વોલિટી બગડતી જાય. એટલે પેલા ભાઈ એમ કે ભાઈ તમારા દૂધની ક્વોલિટી બગડી ગઈ કેમ આમ? તો કે હવે જુઓ ને કે ઉનાળો આવ્યો, ઉનાળાની અંદર બરાબર દૂધ પશુ આલતું નથી, એટલે ભાઈ પશુ દૂધ નથી આલતું એટલે દૂધની ક્વોલિટી બગડી જાય.
1: અને પૈસા એ પાછા ડબલ આપે તો એવું કરે છે.
0: પણ એમાં એવું કંઈક શંકા જાય કે કંઈક મિલાવટ કરતા હોય અથવા પેલું નકલી દૂધે આલતા હોય. હા,
1: એવું જ થાય છે. હા,
0: જે ઈમાનદાર છે એની વાત તો અલગ છે, પણ જે લોકો પૈસાની લાલચમાં નીતિ નેવે મૂકીને ધંધો કરતા હોય ને એ લોકો આવું નકલી દૂધે બનાવીને વેચી દેતા હોય છે અથવા દૂધની અંદર પાણીની મિલાવટ કરીને વેચતા હોય છે. પણ મીઠી પેલી કહેવત છે ને, દૂધના દૂધમાં પાણીના
1: પાણીમાં.
0: એટલે લાલચ કરે પણ એ પૈસા પછી એમના ગીજવામ ના જાય,
1: પછી એમને ખોટ પણ જાય, પછી એમનું દૂધ કોઈ બંધાવે જ ના, છોડાઈ દે બધા પાછું.
0: પછી છોડાઈ દે, વાત તો બરાબર.
1: પછી એમ કે એના કરતા અમારું પછી ઠેલીનું દૂધ સારું, ચોખ્ખું તો ખરું ગમે તેમ, એવું વિચારે બધા.
0: પણ જે લોકો વર્ષોથી લગવું બાંધેલું હોય ને એને પૂરો વિશ્વાસ હોય કે આ ભાઈને ઘેરથી દૂધ આવે એટલે ચોખ્ખું ચોખ્ખું દૂધ આવે. હા,
1: પહેલે એવું હતું. હા, ખરેખર.
0: મીઠી, પણ ઘણી વખત આ જે નાતો છે ને દૂધ વેચનારનો અને દૂધ ખરીદનારનો, એમનો નાતો એવો હોય છે કે એકબીજાના ઘેર પ્રસંગ હોય ને તો એને બોલાવે. હા
1: હા, બોલાવે જ ને.
0: હા, એ જે દૂધ વેચવા આવતો હોય ને એને ઘેરે જો દીકરીનો પ્રસંગ હોય, દીકરાનો પ્રસંગ હોય, તો જેટલે ઘેર લગવા હોય ને એ બધોને પાછો કંકોત્રી આવે ને બધા જઈને ચોલ્લોય કરે અને લગ્નમાં નાચે કૂદે ખરા.
1: હા, તો એવું હોય છે.
0: અને એ જે શહેરના લોકો દૂધ બંધાયું હોય ને એમને ઘેરે જો કોઈ પ્રસંગ હોય ને તો એ દૂધ વેચનાર ખેડૂતને પશુપાલકને આમંત્રણ આવે ને એ આવે ને મસ્તીથી એમના પોતાના સર્કલના માણસ હોય ને એમ એ લોકો પાછો વ્યવહાર કરે. હા, પણ મીઠી એક વાર્તા મેં સાંભળેલી દૂધવાળાની. એ વાર્તામાં એવું હતું કે એક સોસાયટી હતી, મુંબઈ જેવું મોટું શહેર હતું, એ સોસાયટીની અંદર એક માણસ રોજ દૂધ વેચવા જતો હતો. એ સોસાયટીની અંદર જેટલા પણ મકાન હતા એ બધા એ વ્યક્તિ પાસેથી દૂધ લે. એ માણસ ચોખ્ખું દૂધ આલે, કોઈ દિવસ એમાં ગરબડ કરે નહીં. એટલે કોઈ પણ નવો માણસ બી એ સોસાયટીમાં રહેવા આવે ને તો એ પણ એનું દૂધ બંધાવી દે. આવી રીતે સોસાયટીના માણસો દૂધ ખરીદતા. પછી એ માણસ ઘરડો થઈ ગયો, અને ઘરડો થઈ ગયો પછી એક દિવસ એવું થયું કે માણસ દૂધ આપવા પહોંચી શક્યો નહીં. એટલે સોસાયટીવાળા બધા ઊંચા નીચા થઈ ગયા, દૂધ આવ્યું નહીં, દૂધ આવ્યું નહીં. ચાનો ટાઈમ થઈ ગયો, કોફીનો ટાઈમ થઈ ગયો, આમ બધા ઊંચા નીચા થઈ ગયા. દૂધવાળાની એ ગેટ ઉપર રાહ જોવે કે હજુ દૂધવાળો આવ્યો નહીં, અને તે દિવસ દૂધવાળો આવ્યો જ નહીં. એટલે બધાએ પછી પાછું પેલું કોથળીનું દૂધ લાવી અને દિવસ પૂરો કર્યો. અને બીજે દિવસ સવારે પછી એક ગેટ ઉપર કાયમ જે સાયકલ આવતી હતી એ સાયકલ આવી અને પેલું એનું હોર્ન વાગ્યો, જે કાયમ વગાડતા હતા એ હોર્ન વાગ્યો. એટલે બધા દોડી દોડી અને તપેલીઓ લઈ લઈને લાઇનમાં ઉભા રહી ગયા, અને દૂધવાળા ભાઈએ બધાને દૂધ આપ્યું. પછી એક માણસ છેલ્લો દૂધ લેવા ગયો ને, મોટી ઉંમરનો હતો, એને સાયકલવાળા ભાઈને પૂછ્યું, તમે કોણ? હું દૂધવાળો જ છું, વર્ષોથી તો દૂધ આપવા એક મોટી ઉંમરના કાકા આવતા હતા, તમે તો યુવાન છો, તમે કોણ? તો કે હું એ જે કાકા દૂધ ભરવા આવતા હતા ને એમનો દીકરો થાઉં છું. તો કાકા કઈ ગયા? કાકા ગઈકાલે ગુજરી ગયા. આમ બીજા બધા કોઈએ પૂછ્યું નહીં કે એ કાકા કઈ ગયા, તમે કોણ, કશું પૂછ્યું નહીં. એમને દૂધ જોડે જ મતલબ, કાકા જોડે કોઈ મતલબ નહોતો. પણ એક ઘરડા માણસ હતા, એને કાકા જોડે સંબંધ હતો, એટલે એને પૂછ્યું કે કાકા કઈ ગયા, કાકા ગુજરી ગયા. એ સાંભળીને ખૂબ દુઃખ થયું, પણ આખી સોસાયટીમાં કોઈ ફરક ના પડ્યો, દૂધ મળી ગયું, કાકાનું જે થયું એ ખરું. બોલ મીઠી.
1: હા, એટલે એમને આપણે શું મતલબ, એમ દૂધથી મતલબ ને, પૈસા તો આપીએ જ છે ને,
0: આપીએ જ છે, પણ એમાં કોઈ આત્મીયતા જેવું રહે ખરું
1: ના?
0: પછી તમે સામેવાળા જોડે જેવો વ્યવહાર રાખો એવો સામેવાળો તમારી જોડે રાખે, તમે દૂધથી સંબંધ રાખો તો સામેવાળો પછી ધંધાકીય જ સંબંધ રાખે ને તમારી જોડે.
1: હા એવું હોય છે.
0: એટલે આ આત્મીયતાના સંબંધો જો બાંધવામાં આવે ને તો ધંધામાં કોઈ કોઈને છેતરે

0: નહીં
1: નહીં. એટલે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે ધંધો કરીએ ને તો આત્મીયતા કેળવીએ, એનું દિલ જીતીએ, એને પૂછીએ કે કેમ છો, મજામાં છો, સુખ દુઃખ છે કે કેમ, એવું બધું પૂછીએ તો એકબીજા જોડે આત્મીયતા કેળવાય. તો મીઠી આપણી આટલી બધી વાતો આપણા શ્રોતા મિત્રો સાંભળે છે, એમની જોડે આપણી આત્મીયતા જોડાઈ હશે ખરી?
0: હવે તો એમને જ ખબર, આપણને કેવી રીતે ખબર?
1: એમ
0: આપણને નહીં ખબર, આપણે છે ને પૂછવા જવું પડશે એવું લાગે છે બધાના ઘરે જઈને.
1: એમ
0: હા
1: મિત્રો, આ કડવો ને મીઠી, કડવી ને મીઠી મીઠી વાતો રેડિયો ઉપર કિસાનવાણી કાર્યક્રમમાં તમારી સાથે કરે છે. ખરેખર જો તમને ગમતી હોય અને તમારી આત્મીયતા અમારી સાથે કેળવાઈ હોય, એટલે કે આકાશવાણી સાથે કેળવાઈ હોય, તો એક પત્ર કિસાનવાણીના નામનો લખી દેજો, તો અમને પણ તમારા પ્રતિભાવો મળે. આટલી સરસ મજાની વાતો કરી કાર્યક્રમમાંથી છૂટા પડીએ અને સાંભળી એક સરસ મજાનું ગીત, ત્યાર પછી સાંભળીશું ખેતી વિશે માહિતી.

કિસાન વાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલના નમસ્કાર. મિત્રો, ખેતીનો મુખ્ય આધાર કહેવાય છે કે જમીન. હા મિત્રો, ખેતીનો મુખ્ય આધાર જમીન, પરંતુ તેમાં પણ ખેતીનો મુખ્ય આધાર ફળદ્રુપ જમીન તેવું કહેવું હોય તો પણ ખોટું નથી, એ વધારે ઉચિત કહી શકાય. આપણી પાસે જમીન તો હોય, પરંતુ જો જમીન ફળદ્રુપ ન હોય તો પણ ખેતી સફળ થતી નથી. માટે મિત્રો, આજના કાર્યક્રમમાં વાત કરવી છે એટલે કે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે કયા પર્યાયનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણે છેલ્લા કેટલાક વર્ષોથી એક શબ્દ સાંભળે છે કે પ્રાકૃતિક

0: ખેતી પ્રાકૃતિક ખેતી વિશે અનેક વખત કાર્યક્રમમાં વાત થઈ છે, પરંતુ આજે પ્રાકૃતિક ખેતીની સાથે જમીનની ફળદ્રુપતા બચાવવાની વાત પણ કરવાની છે. આથી જ આજના કાર્યક્રમનો વિષય રાખવામાં આવ્યો છે, ફળદ્રુપતા બચાવવા માટે પ્રાકૃતિક ખેતી એક ઉપાય. અને આ વિષય પર વાતચીત કરવા માટે સ્ટુડિયોમાં આમંત્રિત કરવામાં આવેલ છે ડોક્ટર શક્તિ ખજુરિયા સાહેબને, કે જેઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર ખાતેથી આવે છે. ખજુરિયા સાહેબ, આજ કે કિસાનવાણી કાર્યક્રમ માં આપકા સ્વાગત હૈ. નમસ્કાર.
1: નમસ્કાર પ્યારે શ્રોતાઓ, આકાશવાણી કે માધ્યમ સે જોડે સભી ખેડૂત મિત્રો કો મેરા નમસ્કાર.
0: આજ તક હમ ખેત મે રાસાયણિક ખાદ્ય કા ઉપયોગ જ્યાદાતર કરતે આયે હૈ, ઓર ઇસકી વજહ સે ક્યા હોતા હૈ કે ઉત્પાદન તો બઢા કુછ સાલો તક, લેકિન ઉસકે બાદ ક્યા હુઆ કે જો જમીન હૈ વો ઉસકી જો ઉપજાઉ શક્તિ હૈ ઉસમેં કુછ કમી દિખાઈ ગઈ હૈ. તો યે બતાઈએ કે યે જમીન કી ઉર્વરકતા, જે ઉપજાઉ જમીન હૈ ઉસકી પહેચાન ક્યા હોતી હૈ.
1: જી, યે બહુત અચ્છા પ્રશ્ન હૈ. કિસી ભી જમીન કી વે ક્ષમતા જિસકે દ્વારા વે પૌધો કો ઉનકી આવશ્યકતા કે અનુસાર પોષક તત્વ પ્રાપ્ત, નમી ઓર અનુકૂળ વાતાવરણ પ્રદાન કર સકે ઓર અચ્છી પેદાવાર દેને મે સક્ષમ હો, ઉસે હી મિટ્ટી કી ફળદ્રુપતા યા ઉપજાઉપન કહેતે હૈ. યદિ હમ એક સ્વસ્થ ઓર ઉપજાઉ મિટ્ટી કી પહેચાન કી બાત કરેં તો ઉસમે પર્યાપ્ત માત્રા મે ઓર્ગેનિક કાર્બન હોના ચાહીએ, સાથ હી હી ઉસમે લાખો કરોડો લાભકારી સૂક્ષ્મ જીવ સક્રિય હોને ચાહીએ ઓર અળસિયા કી ઉપસ્થિતિ ભી હોની ચાહીએ. એસી મિટ્ટી ભુરભુરી ઓર મુલાયમ હોતી હૈ, પાણી કો અચ્છી તરહ સોકર લંબે સમય તક સંચિત રખતી હૈ, તથા પૌધો કી જડો મે વિકાસ કે લીએ અનુકૂળ વાતાવરણ પ્રદાન કરતી હૈ. યહી ગુણ મિટ્ટી કો અધિક ઉપજાઉ ઓર ઉત્પાદન ક્ષમ બનાતે હૈ.
0: દેખતે કે કુછ સાલો સે યે જમીન કી જો ઉપજાઉ શક્તિ હૈ વો દિન વ દિન કમ હો રહી હૈ. પહેલે જો જમીન મે સે હમ જીતના ગુના અનાજ લેતે થે વો ઉપજાઉ અબ ઘટ રહી હૈ, હર સાલ ઘટ રહી હૈ, ઉસકા ક્યા કારણ હૈ.
1: જી, જે એક ગંભીર ચિંતા કા વિષય હૈ. ખેતો કી ફળદ્રુપતા કમ હોને કે પીછે કઈ કારણ હૈ, જિનમે સે અધિકાંશ માનવ ગતિવિધિયાં ઓર અસંતુલિત કૃષિ પદ્ધતિઓ સે જુડે હુએ હૈ, જૈસે રસાયણિક ખાતર જૈસે યુરિયા ડીએપી જૈસે કા આવશ્યકતા સે અધિક તથા અસંતુલિત ઉપયોગ કરના, ગોબર કી ખાદ કમ્પોસ્ટ ઓર બર્મી કમ્પોસ્ટ જૈસે જૈવિક ખાદો કા પર્યાપ્ત માત્રા મે ઉપયોગ ના કરના, ફસલ કી કટાઈ કે બાદ બચે હુએ ફસલ અવશેષો કો ખેત મે હી જલા દેના, ઓર એક હી ખેત મે લગાતાર એક હી ફસલ કા ફસલ યા સમાન પ્રકાર કી ફસલે ઉગાના, જૈસે ફસલ ચક્કર કા પાલન નહીં હો પાતા, મિટ્ટી કા કટાવ હોના જિસસે ઉપજાઉ ઉપરી પરત નષ્ટ હો જાતી હૈ, મિટ્ટી મે ઓર્ગેનિક કાર્બન કી માત્રા કા લગાતાર કમ હોના, ઇન સભી કારણો સે મિટ્ટી કે ભૌતિક રસાયણિક ઓર જૈવિક ગુણ પ્રભાવિત હોતે હૈ, મિટ્ટી કી ઉર્વરતા ફળદ્રુપતા ઘટતી જતી હૈ, લાભકારી સૂક્ષ્મ જીવો કી સંખ્યા કમ હો જાતી હૈ, ઓર મિટ્ટી ધીરે ધીરે અપની પ્રાકૃતિક ઉત્પાદકતા ખોને લગતી હૈ. યહી કારણ હૈ કે આજ અનેક ક્ષેત્રો મે મિટ્ટી કો બેજાન હોને કી સમસ્યા કા સામના કરના પડ રહા હૈ.
0: ફિર ભી યે મિટ્ટી જબ અપની તાકાત ખો રહી હૈ
1: જી,
0: તો કિસાન ભાઈઓ કો સીધા અસર ખેતી પર ક્યા હો રહા હૈ, ઇસકે બારે મે બતાયે તો.
1: નુકસાન કાફી ગંભીર હો સકતે હૈ. જબ મિટ્ટી કી ફળદ્રુપતા કમ હોને લગતી હૈ તો સબસે પહેલે ફસલ કી વૃદ્ધિ ઓર ઉત્પાદન પર અસર પડતા હૈ, જિસસે પેદાવાર ઘટને લગતી હૈ. ઉત્પાદન બનાએ રખને કે લીએ ખેડૂત અક્સર રાસાયણિક ખાતર ઓર અન્ય કૃષિ આદાનો કા અધિક ઉપયોગ કરને લગતે હૈ, જિસસે ખેતી કી લાગત લગાતાર બઢતી જાતી હૈ. દૂસરી ઓર કમજોર ઓર અસંતુલિત મિટ્ટી મે ઉગાઈ ગઈ ફસલે રોગ ઓર જીવાત કે પ્રતિ અધિક સંવેદનશીલ હો જાતી હૈ, જિસકે કારણ ફસલ સુરક્ષા પર ભી અતિરિક્ત ખર્ચ કરના પડતા હૈ. ઇસકે અલાવા ફસલ કી ગુણવત્તા ઓર બજાર મૂલ્ય ભી પ્રભાવિત હો સકતે હૈ, જિસસે ખેડૂત કો ઉત્પાદન કમ મિલતા હૈ, લગાતાર લાગત અધિક આતી હૈ ઓર લાભ ઘટ જાતા હૈ. હમ અગર સંક્ષેપ મે કહે તો મિટ્ટી કી ઉર્વરતા મે ગિરાવટ કા સીધા અસર પેદાવાર, ફસલ કી ગુણવત્તા, ખેતી કી લાગત ઓર ખેડૂત કી આય પર પડતા હૈ. એસી સ્થિતિ મે ખેડૂત અધિક મહેનત ઓર નિવેશ કરને કે બાવજૂદ અપેક્ષિત લાભ પ્રાપ્ત નહીં કર પાતા હૈ.
0: ખજુરિયા સાહેબ, આજ સે પહેલે કી બાત કરે તબ જમીન મે કહેતે હૈ કે ਉਹਦੇ

હતો આજનો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે આપની મિત્ર મનીષા ડામોર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ અનુરાધા પૌડવાલ, બાબલા મહેતા અને સાથીદારોના સ્વરે ગવાયેલ દિલ હૈ કે માનતા નહીં ફિલ્મના આ ગીતથી, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે, ગીતકાર છે સમીર.

0: જનગણના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સુખવિંદર સિંહના સ્વરે ગવાયેલ આ ગીત છે કુરબાન ફિલ્મનું. ગીતકાર છે સમીર અને સંગીતકાર આનંદ મિલિંદ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: સુરેશ વાડકરની સાધના સરગમના સ્વરે ગવાયેલા આ ગીત હતું અંજાની ફિલ્મનું, જેને સંગીત આપ્યું હતું રાજેશ રોશને. મિત્રો, સમય અત્યારે સાંજના 6:59 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 999-8389.

0: 833 999 83 89 833
1: કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે ફિલ્મ સાજન કી બાહુ મેનું, કુમાર સાનુ અને સાધના સરગમના યુગલ સ્વરે ગવાય. ગીતકાર છે સમીર અને સંગીતકાર નદીમ શ્રવણ.

કુમાર સાનુના સ્વરે ગવાયેલ મિસ્ટર બેચારા ફિલ્મના અંતિમ ગીત સાથે જ આજનું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: उन्होंने कहा कि ऐसे समय में जब जनजाति समुदाय आर्थिक शोषण, सामाजिक विघटन और परंपराओं के शरण का सामना कर रहे थे, बिरसा मुंडा ने उनमें आत्मसम्मान, आत्मविश्वास और सांस्कृतिक चेतना का नया संचार किया। जनजाति स्वतंत्रता सेनानियों को सम्मानित करने, जनजाति गौरव दिवस मनाने और जनजातीय धरोहर के दस्तावेजीकरण के प्रयासों का स्वागत करते हुए श्री गुप्ता ने इन्हें भारत के इतिहास की अधिक समावेशी समझ विकसित करने की दिशा में महत्वपूर्ण कदम बताया। संग्रहालयों की भूमिका पर बल देते हुए श्री गुप्ता ने कहा कि संग्रहालय जिन कथाओं को प्रस्तुत करते हैं वे यह निर्धारित करते हैं कि आने वाली पीढ़ियां अपने राष्ट्र, अपने इतिहास और स्वयं को किस प्रकार समझेंगी। उन्होंने इस बात पर बल दिया कि संग्रहालयों में जनजातीय समुदायों के अनुभवों, आकांक्षाओं, ज्ञान परंपराओं, सृजनात्मकता और राष्ट्रीय जीवन में योगदान को भी सार्थक रूप से प्रतिबिंब करना चाहिए। प्रादेशिक समाचार के लिए आदित्य प्रताप सिंह।
1: दिल्ली के उपराज्यपाल तरणजीत सिंह संधू ने चंडीगढ़ में पंजाब के राज्यपाल और चंडीगढ़ के प्रशासक गुलाब चंद कटारिया से मुलाकात की। इस दौरान दोनों नेताओं ने पंजाब के सीमावर्ती क्षेत्रों में युवाओं की रोजगार के अवसर बढ़ाने और उन्हें कौशल विकास कार्यक्रमों से जोड़ने संबंधी विभिन्न पहलुओं पर चर्चा की। दोनों नेताओं ने पंजाब, चंडीगढ़ और दिल्ली से जुड़े अनेक महत्वपूर्ण विषयों पर विचार विमर्श किया। उन्होंने युवा सशक्तिकरण और कौशल विकास को विकसित भारत 2047 के लक्ष्य की प्राप्ति का प्रमुख आधार बताया तथा युवाओं के लिए अवसर सृजित करने के लिए निरंतर प्रयासों की आवश्यकता पर भी बल दिया। इससे पहले श्री संधू ने मोहाली स्थित इंडियन स्कूल ऑफ बिजनेस में आयोजित एक कार्यक्रम में व्यवसायियों से बातचीत की।
2: केंद्रीय मंत्री मनसुख मांडवियाए भारत युवाओं ने देश की सौथी मोटी ताकत गणावी અને ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને હરાવી ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ આર્થિક સલાહકાર પરિષદના સભ્યો સાથે બેઠકની અધ્યક્ષતા કરી. પ્રધાનમંત્રીએ ઈએસીએ વૈશ્વિક ઉથલપાથલના સમયમાં ભારતના આર્થિક વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ વિચારો અને પગલાંઓની ચર્ચા કરી. જીવન જીવવાની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે વિવિધ સુધારાઓની પણ ચર્ચા કરવામાં આવી. સભ્યોએ પશ્ચિમ એશિયા સંઘર્ષની ભારત અને વિશ્વ પર અસરનું પોતાનું મૂલ્યાંકન પણ આપ્યું. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તેમણે ભારતના આર્થિક પરિવર્તન અને લાંબા ગાળાના વિકાસ પ્રાથમિકતાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે સુધારા યાત્રામાં વધુ ગતિ મેળવવા અને જીવન જીવવાની સરળતા તેમજ વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા અંગેના દ્રષ્ટિકોણ પણ શેર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતવા બદલ આર પ્રજ્ઞાનંદાને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ નોંધપાત્ર સિદ્ધિ તેમને સતત શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ તેમના ભવિષ્યના પ્રયાસોમાં તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાને પણ અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સમર્પણ, તેજસ્વી ચાલ અને વ્યૂહાત્મક વિચારશ્રેણી દ્વારા તેમની જીતે દેશને ગૌરવ અપાયું છે. તેમણે કહ્યું કે યુવા ચેસ્ટારની સિદ્ધિ દેશભરના યુવાનોને પ્રેરણા આપતી રહેશે. પંજાબના ફિરોઝપુર જિલ્લામાં થયેલા અકસ્માત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારોને રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2,00,000 રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય જાહેરાત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે જ્યારે ઘણા દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહી છે. સાંભળીએ એક અહેવાલ.
3: वित्त वर्ष 2025-26 में दर्ज 7.7% की सकल घरेलू उत्पाद वृद्धि दर का जिक्र करते हुए श्री राजनाथ सिंह ने कहा कि ये उपलब्धि पिछले 12 वर्ष में भारतीय अर्थव्यवस्था की दृढ़ता और मजबूती का संकेत है. रक्षा मंत्री ने कहा कि राष्ट्र निर्माण के प्रति श्री मोदी की अटूट प्रतिबद्धता, नवाचार, बुनियादी ढांचा और उद्यमिता तथा वैश्विक चुनौतियों से देश को उबारने की उनकी क्षमता ने भारत को एक आत्मविश्वासपूर्ण, दृढ़ और वैश्विक स्तर पर सम्मानित आर्थिक शक्ति में बदल दिया है. उन्होंने कहा कि ये उल्लेखनीय वृद्धि नए अवसर पैदा कर रही है और 14 करोड़ भारतीयों की आकांक्षाओं को मजबूत कर रही है. समर्थ की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
2: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકમાં વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા

0: અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે પરસ્પર હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી પડતર રેલવે પ્રોજેક્ટ્સના ઉકેલથી રાજ્યમાં રેલવે માળખાગત વિકાસના નવા યુગની શરૂઆત થશે. કોલકાતાના નબન્ના ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન શ્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે વર્ષ 2026-27 માટે રેલવે બજેટમાં પશ્ચિમ બંગાળ માટે 14,205 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રેલવે મંત્રીએ આગામી 5 વર્ષમાં કોલકાતા મેટ્રો માટે 60 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે લીગલ મેટ્રોલોજી ફ્રેમવર્ક હેઠળ ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા છે, જે બજારમાં વધુ પારદર્શિતા અને એકરૂપતા લાવે છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા નિયમો હેઠળ પામ તેલ, પામોલિન, સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ, સરસવનું તેલ, મગફળીનું તેલ, તલનું તેલ, ચોખાના ભૂસાનું તેલ, કપાસના બીજનું તેલ અને મકાઈનું તેલ સહિતના મુખ્ય ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેક કદ નિર્ધારિત કરવામાં આવ્યા છે. મંજૂર પેક કદ 200 ગ્રામ, 500 ગ્રામ, 1-5 કિલો, 15 કિલો અને 20 કિલો છે. મધ્યપ્રદેશમાં ભાજપના બંને ઉમેદવાર પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલ આજે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારીપત્રો ભર્યા. ભોપાલ વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર સમક્ષ ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, ભાજપના પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય હાજર રહ્યા હતા. કોંગ્રેસે મંદસૌરના ભૂતપૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABID ફોલો કરશો. શેખાવતે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં ભારતની સૌર ઉર્જા ક્ષમતા 2.8 ગીગાવોટથી વધીને 155 ગીગાવોટ થઈ છે. શ્રી શેખાવતે આજે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે 40 લાખથી વધુ ઘરો સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છે. કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જા ક્ષમતા બમણી થવી એ પ્રગતિ તેમજ પર્યાવરણીય સંરક્ષણનો પુરાવો છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરમાં હવાઈ મુસાફરો માટે કનેક્ટિવિટી મજબૂત કરવા માટે 2 ખાનગી કંપનીઓ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો ભારતના મુખ્ય એરપોર્ટ પર મુસાફરોને સીમલેસ, સસ્તું અને વિશ્વસનીય કેબ સેવાઓ પ્રદાન કરશે, જે તેમની મુસાફરીને વધુ અનુકૂળ અને આરામદાયક બનાવશે, એમ ઓથોરિટીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું. ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીના લશ્કરી સલાહકાર મોહસેન રેઝાઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇઝરાયેલથી સ્વતંત્ર રીતે નિર્ણયો લેવા, હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી સમાપ્ત કરવા અને ઇરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવા હાકલ કરી છે. એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં રેઝાઈએ કહ્યું કે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો અટકી ગઈ છે અને ટ્રમ્પે આ મડાગાંઠ તોડવી જોઈએ. હોકીમાં ભારતીય પુરૂષ ટીમે આજે કાકા મેઘહારામાં ફાઇનલમાં યજમાન જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો છે. ભારત માટે આશિષ પુર્તીએ હેટ્રિક કરી, જ્યારે કેપ્ટન કેતન કુશવાહાએ વિજેતા ટીમ સાથે બીજો ગોલ કર્યો હતો. અગાઉ ભારતીય મહિલા ટીમે દક્ષિણ કોરિયાને 3-0થી હરાવી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તિલક વર્મા ઉપકપ્તાન રહેશે. IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ટીમમાં સામેલ કરાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM આર્થિક સલાહકાર પરિષદની અધ્યક્ષતા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતના યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવી અને ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને હરાવીને ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી.

પ્રીતમ પેપોન મોમિન ખાન મોમિનને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પ્યાર હૈ તો હૈ. સુર માધુરી કાર્યક્રમમાં હવે સાંભળીએ મેટ્રો ઇન દિનો. આ ફિલ્મનું ગીત ગાયક કલાકાર રાઘવ ચૈતન્ય.

પ્રીતમ, દર્શન રાવલ અને કૌસર મુનીરને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ચંદુ ચેમ્પિયન.

દર્દ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. સુરમધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. રમેશ પારેખની રચના સાંભળીએ પાર્થિવ ગોહિલના સ્વરમાં.